નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીના દમણ કેન્દ્રની પ્રસારણ સભામાં આપ સૌનું સ્વાગત છે. આજે છે મંગળવાર, શક સંવત 1947, વિક્રમ સંવત 2082, જેઠ મહિનાની સૂદ એકમ, તદનુસાર 16 જૂન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. આજનો આપનો દિવસ મંગળમય રહે એવી મંગળ કામનાઓ સાથે સભાનો શુભારંભ શરણાઈની મંગળ ધ્વનિથી કરીએ.

મિત્રો, 6:05 ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના, તેમજ 6:30 ચિંતનાત્મક કાર્યક્રમ અમૃતધારા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે થશે. હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ વારમાં આપ સાંભળશો. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં હવે સાંભળીએ મહેન્દ્ર કપૂર, પામેલા સિંઘ અને સાથીદારોના સ્વરમાં જૈન સ્તવન, રચના શાંતિલાલ શાહની છે.

0: આ હતો ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી હવે પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા. આજનો વિષય પ્રાર્થના. વક્તા શ્રી અશ્વિન અણદાણી.
1: પ્રાર્થના. પ્રાર્થનાનો સર્વસામાન્ય અર્થ જોઈએ તો અરજ, વિનંતી, નમ્ર માગણી, ઈશ્વર સ્તુતિ અને ઉપાસના એવો થાય છે. તેથી સહજ કહી શકાય કે પ્રાર્થના એ ભક્ત અને ભગવાન, ખુદા અને બંદા વચ્ચેનો એક સેતુ છે. પ્રાર્થનાના માધ્યમ વગર પ્રભુ પાસે પહોંચવું અશક્ય છે. પ્રાર્થના એક એવો સંદેશ છે જેના માધ્યમથી ભક્તને કયા પ્રકારનું ભૌતિક અને આધ્યાત્મિક સુખ જોઈએ છે તેની ભગવાનને સ્પષ્ટ ખબર પડી જાય છે. આથી જ કવિશ્રી ઉમાશંકર જોશીએ પ્રાર્થનાને આત્માની માતૃભાષા ગણાવી છે. પ્રાર્થનાના અન્ય પર્યાય વિચારીએ તો પણ બંદગી, આજીજી, વંદના

0: પ્રાર્થના જેવા શબ્દો યાદ આવે. પ્રાર્થના એ અંતરનો પોકાર હોવાથી ભગવાનની અંતઃકરણપૂર્વક કરવામાં આવતી ભક્તિનું સ્થાન લઈ લે છે. એકાગ્રતા અને શાંત ચિત્તથી કરવામાં આવેલી પ્રાર્થના દ્વારા આપણું મન સર્વેશ્વરના સ્મરણથી ઉત્સાહ તેમજ ઉમંગથી ભરાઈ જતું હોવાથી અનેક પ્રકારના અનિષ્ટ તત્વોથી આપણે સ્વાભાવિક રીતે જ બચી જઈએ છીએ. આથી પ્રાર્થના એટલે શાશ્વત સુખોની પ્રાપ્તિ માટે પરમ તત્વને કરવામાં આવતી આજીજી એવો એક અર્થ પણ તારવી શકાય. મિત્રો, પ્રાર્થના આપણને એક અનોખા પ્રકારની શાંતિ પ્રદાન કરે છે. પ્રાર્થનાથી આપણું મન શુદ્ધ અને શાંત થાય છે. તેથી જ શાળા મહાશાળા અને અમુક સરકારી અને ખાનગી સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ કરતા પહેલા પ્રાર્થના કરવાનો રિવાજ પણ જોવા મળે છે. સમૂહમાં કરેલી પ્રાર્થના આપણે ક્યારેય ભૂલી શકતા જ નથી. આજે પણ આપણને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પ્રાર્થના સભામાં કરેલી પ્રાર્થના સંપૂર્ણપણે સ્મરણમાં છે જ. આમ પ્રાર્થનાથી શરૂ કરેલો દિવસ સુખ અને શાંતિમય રીતે પસાર થાય છે. પ્રાર્થના સદાચરણનું સાધન બની આપણી અંદર સત્ય, પ્રેમ, કરુણા અને ડહાપણ જેવી હકારાત્મક ઉર્જાને જાગૃત કરે છે. વળી આ પ્રાર્થનાની એક અલૌકિક સુંદરતા એ છે કે પ્રાર્થના ગમે તે સ્થળે અને ગમે ત્યારે કરી શકાય છે. પણ મોટાભાગે આપણને પ્રાર્થના ત્યારે જ યાદ આવે છે જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ. તેથી અંતે કબીરનો આ દુહો આપણને ઘણું બધું કહી જાય છે, એટલા માટે હું આપને યાદ કરાવીશ. દુઃખમે સુમિરન સબ કરે, સુખમે કરે ન કોઈ. દુઃખમે સુમિરન સબ કરે, સુખમે કરે ન કોઈ. જો સુખમે સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આપણે સૌ પ્રાર્થના દ્વારા પ્રભુ પ્રત્યેનો પથ સુખદ રીતે સંપન્ન કરીએ. નમસ્કાર.
1: ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારાનો આજનો વિષય હતો પ્રાર્થના. વક્તા હતા શ્રી અશ્વિન આંદાણી.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
1: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત.

0: ગાયક કલાકાર યેસુદાસ મનશ્રી સેનગુપ્તા અને હેમલતાના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ગીત. ફિલ્મ હતી દુલ્હન વહી જો પિયામનભાઈએ. સંગીતકાર અને ગીતકાર હતા રવિન્દ્ર જૈન.
1: સુનો ના,
2: હા,
1: સોચ રહા હું અપના બિઝનેસ ક્યુ ના બઢા લું.
2: તો રોકા કિસને હે? હા,
1: રોકા તો કિસીને નહીં, પર સમજ નહીં આ રહા કે મદદ કિસસે માંગું.
2: મુઝસે?
1: તુમસે? તો અચ્છા બતાઓ ફિર.
2: આકાશવાણી હે ના, મેને સુના હે ઉસકા નેટવર્ક દેશ ભર મે ફેલા હે.
1: પર ઉસસે મેરા ક્યા ફાયદા?
2: દેખો ફાયદા હે, જિસ શહેર મે ચાહો વિજ્ઞાપન કી મદદ સે ઉપભોક્તાઓ તક પહોંચ જાઓ.
1: પર અબ યે ભી તો બતા દો કે આકાશવાણી સે સંપર્ક કેસે કરું.
2: બહોત આસાન હે, મે બતાતી હું. નંબર નોટ કરો, 870-001-4242.
1: ઓ, 870-001-4242. લો અભી ફોન લગાતા હું, 870-001-4242 પર.
0: જાની દુશ્મન ફિલ્મનું ગીત પ્રસ્તુત છે મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત નિર્દેશન છે.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક બફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઇલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી.

0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.

0: ખામોશી ફિલ્મનું ગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમારના સ્વરમાં. સંગીતકાર હતા હેમંત કુમાર અને ગીતના શબ્દો ગુલઝારે લખ્યા હતા.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં રામ ઓર શ્યામ ફિલ્મનું આ ગીત. સંગીત નૌશાદનું છે અને ગીતકાર છે શકીલ બદાયુની.

તો મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો સંસ્કૃત સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 346મો મણકો હમણાં આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. થોડી જ વારમાં પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે થશે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધીના વિવિધ ઇન્સેન્ટીવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી રાહદારીઓ માટે અમદાવાદના સીજી રોડ પર પ્રાયોગિક ધોરણે બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ આધારિત પેલિકન ટ્રાફિલ સિગ્નલ લગાવાયું. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. 12 વર્ષના વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિકાસ, જનકલ્યાણ અને વિશ્વાસ એ એકબીજા સાથે જોડાયેલા, જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની જે બોલવું તે કરી બતાવવાની કાર્યશૈલીને કારણે જ દેશમાં ઐતિહાસિક અને મોટા નિર્ણયો સાકાર થયા છે. ગુજરાતમાં એક સમયે પાણી અને વીજળી માટે જે મોટો સંઘર્ષ હતો

0: તે આજે અવિરત વીજળી અને વ્યાપક નર્મદા નેટવર્કથી સંપૂર્ણ દૂર થયો છે. આ કાર્યક્રમ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પરિષદ દરમિયાન પ્રકાશિત થયેલી સિદ્ધિઓ અને સરકારની વિકાસ પહેલ પર પોતાના વિચારો જણાવ્યા હતા.
1: और 2014 के बाद जिस तरह से गांव गरीब और खेडूत के लिए नरेंद्र भाई ने काम किया है, मध्यम वर्ग के लिए काम किया है, नियो रोज के लिए, नियो रिच के लिए काम किया है, इसी तरह हर एक डिपार्टमेंट में जो विकसित भारत का जो रोड मैप है, वो विकसित भारत रोड मैप में अलग अलग रास्ते से गुजरात और पूरा देश आगे बढ़ रहा है.
0: બનાસકાંઠા ખાતે 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે નર્મદાના નીરે સરહદી વિસ્તારના વિકાસને એક નવી દિશા આપી છે. સંમેલન પૂર્વે મહાનુભાવોએ નડાબેટ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી, તેમજ થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતી ત્રિદિવસીય પ્રદર્શની નિહાળી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જામનગર ખાતે વિકાસ અને કલ્યાણકારી પહેલો પર પ્રકાશ પાડતી એક પત્રકાર પરિષદ યોજાઈ હતી તથા જામનગરમાં 12 વર્ષના વિકાસ કાર્યો દર્શાવતી એક ગેલેરી પ્રદર્શનનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવડિયાએ દેશને નવી દિશા આપવાનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપ્યો હતો.
2: મોદી સરકારને જો અગલે 67 યર ઇતના કામ સિર્ફ 12 સાલ મેં ઉન્હોને કિયા, વંદે ભારત સે લેકર મેટ્રો રૂટ તક બહોત સારા કામ ઉસી ક્ષેત્ર મેં ભી હુઆ. કિસાનો કે લિયે કિસાન સન્માન નિધિ કે તહત 11 કરોડ કિસાનો હર સાલ 6,000 રૂપિયા સન્માન નિધિ કે રૂપ મેં ડાયરેક્ટ ડીબીટી કે માધ્યમ સે ટ્રાન્સફર કિયા જા રહા હૈ. દેશ મેં 74 કરોડ લોકો કો મુફ્ત રાશન દિયા જા રહા હૈ.
0: તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યક્રમનું એક સંમેલન યોજાયું હતું. કેન્દ્ર સરકારને 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમયગાળા દરમિયાન દેશમાં થયેલ જનકલ્યાણ યોજનાઓ વિકાસ કાર્યો વિશ્વાસ પહોંચાડવાના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું, જેમાં આગેવાનોએ છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કાર્યોની ચર્ચા કરી હોવાનું સાંસદ દર્શના જરદોશે કહ્યું હતું.
3: નાગરિકો સાથે જનકલ્યાણની વાતો, વિકાસની વાતો અને વિશ્વાસની વાતો, કે જેમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સરકારે જે રીતે કામ કર્યા છે, ત્યારે પ્રજાની અંદરનો આ વિશ્વાસ કાયમ રહે, વૃક્ષારોપણ, સ્વચ્છતા જેવા વિવિધ વિષયો સાથે અને ગામના પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક કરીને જાહેર સ્થળોની સફાઈ સાથેના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગઈકાલે ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ નવી ઔદ્યોગિક નીતિને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરનારી સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ ગણાવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભવિષ્ય માટેનો માર્ગદર્શક દસ્તાવેજ એવી નવી ઔદ્યોગિક નીતિ માત્ર પ્રોત્સાહનો આપતી નથી, પરંતુ વર્ષ 2047ના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે.
4: દેશની જીડીપીમાં 8.2% એ આપણો ફાળો છે. દેશના જે કાર્ગો હેન્ડલિંગ છે તેમાં 40% કાર્ગો હેન્ડલિંગ એ માત્ર ને માત્ર ગુજરાતમાંથી થઈ રહ્યું છે. પોલિસીના ઇન્સેન્ટિવ કરતા પોલિસી એ વિચારો જોડે લાવવામાં આવી છે કે ગ્લોબલ કોમ્પિટિશનના જમાનામાં આ ઇન્સેન્ટિવ અમે અલગ દ્રષ્ટિથી જોઈએ છે. કોઈક સેક્ટરમાં 20% રૂપિયા અમે રોકીએ છીએ તો કોઈક સેક્ટરમાં 15% રૂપિયા અમે રોકીએ છીએ. કોઈક સેક્ટરની અંદર 35% તો કોઈક સેક્ટરની અંદર 45% રૂપિયા અમે રોકીએ છીએ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વ્યસ્ત વેપારી વિસ્તાર એવા સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ નવું સિગ્નલ હાલમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને કામગીરી અને નાગરિકોના વપરાશ માટે સોંપવામાં આવ્યું છે. પેલિકન સિગ્નલ એ ખાસ કરીને પદયાત્રીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલી બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ છે. જ્યારે કોઈ નાગરિકને વ્યસ્ત રોડ ઓળંગવો હોય ત્યારે તેમણે સિગ્નલના થાંભલા પર લગાવેલું બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ સિગ્નલ સિસ્ટમ સક્રિય થશે અને થોડી જ ક્ષણોમાં વાહનો માટેની લાઇટ થઈ જશે. આનાથી વાહનો

0: ઉભા રહી જશે અને પદયાત્રીઓને કોઇપણ ભય વિના સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે પૂરતો સમય મળી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા અમલીકૃત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ વિવિધ લોન સાયકલોમાં સમાવિષ્ટ કુલ 165 લાભાર્થીઓને લોન મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેયર રીતેશ બારોટની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મેળામાં યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક આશરે 190 શેરી ફેરિયાઓની નવી લોન અરજીઓનું બેન્કમાં રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. સુરતના સલાબતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી છે. 1992થી ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે ટેકનિકલ અને માનવ દેખરેખનો ઉપયોગ કર્યો હતો. આ અંગે સુરત ડીસીપી કાનન દેસાઈએ વધુ માહિતી આપી.
1: हमें टेक्निकल सर्वेलेंस और मोर ओवर ह्यूमन सर्वेलेंस से हमें पता चला कि जो 1992 से 33 ईयर से जो अक्यूज वांटेड था, जिसके खिलाफ 70 का वारंट भी इश्यू हुआ था, हमने तुरंत वहाँ पे टीम भेजी. लूटधार का वो आरोपी था, इतना सालों से फरार था, उसको हमने पकड़ा है. और उसी के ड्राइव चलते हुए एक जयंती भाई ईश्वर भाई पटेल था, दिनेश ईश्वर भाई पटेल. लेकिन ये जब ड्राइव की एक्सरसाइज हमने की, तब पता चला कि लूटधार के ये दोनों आरोपी भी अभी डिंडोली सूरत में ही रह रहे हैं. तो ह्यूमन सोर्स से ही हमने इन दोनों को भी अभी पकड़ लिया है और अभी पुलिस हिरासत.
0: આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26નો આવતીકાલથી પ્રારંભ થશે. ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવતીકાલથી 28 જૂન દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં 13 રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે. ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26માં ભારતની 13 રાજ્યોની ક્લબોની ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. યાત્રાધામ પાવાગઢ ખાતે અધિક માસની સોમવતી અમાસ નિમિત્તે ગઈકાલે હજારો શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાના દર્શનાર્થે ઉમટ્યા હતા. જય માતાજીના ગુંજતા નાદ વચ્ચે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પાવાગઢ પહોંચ્યા હતા. યાત્રાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા પીવાના પાણી, તબીબી સહાય, માર્ગદર્શન કેન્દ્ર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભીડ નિયંત્રણ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધીના વિવિધ ઇન્સેન્ટિવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

7:45 ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. 7:55 અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો. 8:00 સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. ભક્તિ સંગીત રજૂ કરીશું. 8:30 વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો આપ સાંભળશો. 10:00 કાર્યક્રમ ગુલમોહર રજૂ કરીશું. 10:30 કાર્યક્રમ શ્રવણ માધુરી આપ સાંભળશો, જે અંતર્ગત રજૂ કરીશું હિન્દી ગઝલ. 11:00 વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો આપ સાંભળશો. 12:30 અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ

બપોરે 1 વાગ્યે હિન્દી સમાચાર તેમજ અંગ્રેજી સમાચાર આપ સાંભળી શકશો દિલ્હી કેન્દ્ર પરથી. 1 વાગીને 10 મિનિટે અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો. 1 વાગીને 20 મિનિટે ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે થશે. 1 વાગીને 30 મિનિટે આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 2 વાગીને 15 મિનિટે હિન્દી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી. 2 વાગીને 30 મિનિટે આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો.

સાંજે 5 વાગ્યે હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો. 5 વાગીને 5 મિનિટે ફિલ્મ સંગીત રજૂ કરીશું. 5 વાગીને 30 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસ્તુત કરીશું.

6 વાગે પ્રસ્તુત કરીશું ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ કિસાનવાણી. વિષય છે પ્રાકૃતિક ખેતી દ્વારા સફેદ મૂસળીનું વાવેતર અને બીજ સાચવણી. એ વિષય ગુલાબભાઈ ખરપાડીની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.

6:30 મિનિટે આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, NHD સરકારના 12 વર્ષ પૂરા થવાના સંદર્ભમાં આકાશવાણી દ્વારા વિભિન્ન વિષયો પર વિશેષ શૃંખલાનું પ્રસારણ 7:10 મિનિટ પર દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવશે.

સાત વાગીને 45 મિનિટે એક ગીત રજૂ કરીશું. 7:50 ગુજરાતી સમાચાર આપ સાંભળી શકશો દિલ્હી કેન્દ્ર પરથી. 8 વાગ્યે એક ગીત રજૂ કરીશું. 8:05 પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ પ્રસ્તુત કરીશું. 8:15 વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો આપ સાંભળશો.

8 વાગીને 45 મિનિટે સમાચાર સંધ્યા તેમજ અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. 9 વાગીને 15 મિનિટે આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો. રાત્રિના 11 વાગ્યે હિન્દી સમાચાર તેમજ અંગ્રેજી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી. તો મિત્રો, આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. થોડી જ વારમાં લોકસંગીત રજૂ કરીશું.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે કાર્યક્રમ લોક સંગીત.

0: કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કૌશિક શ્રીમાળીના સ્વરમાં હવે સાંભળીએ આ લોકગીત.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ.
4: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान. मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं.
5: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे.
4: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं.
5: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी.
6: મિત્રો, આપ સાંભળી રહ્યા છો લોકગીત આકાશવાણીનું. આ દમણ કેન્દ્ર છે. હવે સાંભળીએ કૈલાશબેન પટેલના સ્વરમાં આ ગીત.

સવિતાબેન પરમારના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા લોકગીત. મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. કાર્યક્રમના અંતમાં પ્રસ્તુત છે મોજદાન ગઢવીના સ્વરમાં આ ગીત.

મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે આજે ફ્રાન્સ પહોંચશે. ટ્રમ્પ G7 બેઠક માટે ફ્રાન્સ પહોંચ્યા. લિક્વિડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. UPSC એ સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ UG પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા કરી. DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના એવિયનમાં G7 સમિટમાં ભાગ લેવા માટે 2 દિવસની મુલાકાતે પહોંચશે, જે તેમના 2 દેશોના પ્રવાસના 3જા તબક્કામાં છે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी 2 देशों की अपनी यात्रा के तीसरे चरण में G7 शिखर सम्मेलन में भाग लेने के लिए फ्रांस के एवियों पहुंचेंगे. इसके बाद प्रधानमंत्री G7 देशों, साझेदार देशों और विश्व बैंक और अफ्रीकी विकास बैंक के प्रतिनिधियों के साथ फोर्जिंग न्यू पार्टनरशिप्स एंड रीबिल्डिंग इंटरनेशनल सॉलिडारिटी विषय पर आयोजित कार्य सत्र में हिस्सा लेंगे. प्रधानमंत्री की कनाडा, ब्रिटेन और संयुक्त अरब अमीरात के नेताओं के साथ द्विपक्षीय बैठक करने का भी कार्यक्रम है. इसके बाद वह फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों द्वारा आयोजित गाला डिनर में शामिल होंगे. प्रधानमंत्री मोदी लगातार 7वीं बार G7 शिखर सम्मेलन में भाग लेंगे. फ्रांस के एवियों से अंकित कुमार.
0: G7 સમિટમાં ભારતની નિયમિત ભાગીદારી શાંતિ, સુરક્ષા, વિકાસ અને પર્યાવરણીય ટકાઉપણું સંબંધિત વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં નવી દિલ્હીની ભૂમિકા અને યોગદાનને પ્રતિબિંબિત કરે છે.
2: G7 દેશો કે લીએ ભારત કા બઢતા મહત્વ અબ કેવલ રણનીતિક ઓર કૂટનીતિક સ્તર તક સીમિત નહીં હૈ બલ્કિ યહ આર્થિક ઓર તકનીકી સાઝેદારીઓ મેં ભી દિખાઈ દે રહા હૈ. હાલ હી મેં સંપન્ન ભારત યુરોપીય સંઘ વ્યાપાર સમજૌતા, નીસ મેં આયોજિત ભારત ઇનોવેટ્સ કાર્યક્રમ ઓર પેરિસ મેં હોને વાલે વિવોટેક મેં ભારત આધિકારિક AI સાઝેદાર દેશ કે રૂપ મેં ભાગીદારી ઇસકી સ્પષ્ટ મિસાલ હૈ. ઇસસે પતા ચલતા હૈ કી G7 દેશ ભારત કો કેવલ એક બડે બજાર કે રૂપ મેં નહીં બલ્કિ પ્રૌદ્યોગિકી, નવાચાર, વિનિર્માણ ઓર મજબૂત આપૂર્તિ શૃંખલાઓ કે ક્ષેત્ર મેં એક વિશ્વસનીય સાજેદાર કે રૂપ મે દેખ રહે હૈ. અંકિત કુમાર, આકાશવાણી સમાચાર, એવિયો, ફ્રાન્સ.
0: ઈરાન સાથે કરારની જાહેરાત કર્યા પછી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ G7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા છે. અમેરિકા તરફથી ઈરાન સાથેના કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનું

0: અને ઉર્જા બજારો અને અશાંત પ્રદેશોના સંઘર્ષને રોકવાનું છે. ગઈકાલે જાહેર કરાયેલા ઈરાન અમેરિકા વચ્ચેનો આ કરાર G7 નેતાઓ વચ્ચે ચર્ચાનો મુસદ્દો છે. કરારના મુખ્ય મુદ્દાઓ વિશે હજી સત્તાવાર જાહેરાત થઈ નથી.
1: અમેરિકા ઔર ઈરાન કે બીચ શાંતિ સમજૌતે કી રૂપરેખા કી ઘોષણા સે પશ્ચિમ એશિયા મેં ઉમ્મીદ કી નઈ કિરણ જગી હૈ. ઔપચારિક રૂપ સે ઇસ સમજૌતે પર શુક્રવાર કો સ્વિટ્ઝરલેન્ડ મેં હસ્તાક્ષર કિયે જાયેંગે. સમજૌતે મેં હોર્મુઝ જલડમરૂ મધ્ય કો ફિર ખોલને ઔર વાર્તા જારી રહેને તક યુદ્ધ વિરામ બઢાને કા પ્રસ્તાવ હૈ. ઇસ ઘટનાક્રમ કા અસર તેલ બાજાર પર ભી દિખા હૈ. આપૂર્તિ મેં સુધાર કી ઉમ્મીદ કે બીચ તેલ કી કીમતો મેં ગિરાવટ આઈ હૈ. દુબઈ સે વિનોદ કુમાર કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મનોજ.
0: ટ્રમ્પ ફ્રાન્સના એવિયન લેસ બેન્સમાં વિશ્વ નેતાઓ સાથે 3 દિવસ મુલાકાત કરે તેવી અપેક્ષા છે. આવતીકાલે ટ્રમ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. લિક્વિડફાઈડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝસ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી યુદ્ધગ્રસ્ત લેન્ડ પાર કરનાર આ પહેલું ભારતીય LNG ટેન્કર છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ દ્વારા સંચાલિત અને પેટ્રોનેટ LNG લિમિટેડ દ્વારા ચાર્ટેડ કરાયેલ 62,370 મેટ્રિક ટન LNG વહન કરતું LNG કેરિયર અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કરારની જાહેરાત પછી સ્ટ્રેટમાંથી પસાર થનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે આ જહાજ આ મહિનાની 18મી તારીખે ગુજરાતના દહેજ પહોંચવાની અપેક્ષા છે. યુનિયન પબ્લિક કમિશન સર્વિસીસ UPSCએ આ વર્ષની સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે 1,000થી વધુ ખાલી જગ્યાઓ સામે કુલ 13,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. અંતિમ પરિણામ જાહેર થયા પછી જ માર્ક્સ, કટ ઓફ માર્ક્સ અને આન્સર કી કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પરથી પ્રિલિમ પરિણામ ડાઉનલોડ કરી શકે છે. કમિશને જણાવ્યું હતું કે ગયા વર્ષે 1,087 ખાલી જગ્યા સામે કુલ 14,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ UG પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની સુરક્ષા અને લોજિસ્ટિક તૈયારીઓની સમીક્ષા કરી હતી, જેમાં ખાસ વિદ્યાર્થીઓની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા અને પારદર્શિત પરીક્ષા પ્રક્રિયા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય એજન્સીઓને સુરક્ષા પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિદ્યાર્થીઓની સરળ મુસાફરીની સુવિધા આપવા વિનંતી કરવામાં આવી હતી. રેલવે બોર્ડના અધ્યક્ષે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. બેઠક દરમિયાન શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ, ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ, પોસ્ટ વિભાગના સચિવ, CRPF, CISF, BCAS DG અને NTA DG અને સંરક્ષણ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ ઓડિશાના ડોક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ એક સ્વદેશી રીતે વિકસિત મિસાઇલ છે, જેની બધી સબસિસ્ટમ વિવિધ DRDO પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારો દ્વારા વિકસાવવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મિસાઇલે તેના બધા જ ઉદ્દેશ્યો પૂર્ણ કર્યા છે. મંત્રાલયે કહ્યું હતું કે આ સફળ પરીક્ષણ આત્મનિર્ભર ભારત અને મજબૂત રાષ્ટ્રીય સંરક્ષણ પ્રણાલી તરફનું બીજું એક મહત્વનું પગલું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્રૂઝ મિસાઇલના સફળ ઉડાન પરીક્ષણ બદલ DRDO ટીમ અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન આપ્યા હતા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સમાં યુરોપના પ્રથમ અને સૌથી મોટા વિજ્ઞાન અને ટેકનોલોજી હબ સોફિયા એન્ટીપોલિસીની મુલાકાત લીધી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે ટેકનોલોજી પાર્ક આર્થિક વિકાસ અને ટેકનોલોજી પ્રગતિને વેગ આપવા માટે સંશોધન, પ્રતિભા અને ઉદ્યોગ સાહસિકતા કેવી રીતે એકસાથે આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે ગોવામાં ગ્લોબલ વિન્ડ ડે 2026 નેશનલ કોન્ફરન્સ દરમિયાન વિન્ડ ટર્બાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ WTE મરુત પોર્ટલ લોન્ચ કર્યું. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે અને ભારતીય વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આ વિકસાવવામાં આવ્યું છે।

0: ક્રિકેટમાં શ્રીલંકાએ આજે દામુલામાં 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીમાં સુપર ઓવરની રોમાંચક મેચમાં ભારતને હરાવ્યું છે. વિપ્રજ નિગમ અને સૂર્યા શેડગેની અડધી સદીથી ભારતે 49.2 ઓવરમાં 256 રન બનાવ્યા હતા. શ્રીલંકા ટીમે 50 ઓવરમાં કુલ સ્કોર બરાબર કરી અને પછી સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો. ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં અમેરિકાના એટલાન્ટા ખાતે સ્પેન અને કાબુ બોર્ડ વચ્ચે ગ્રુપ એચ મુકાબલો ચાલી રહ્યો છે. અગાઉના દિવસે સ્વીડને મેક્સિકોમાં ગ્રુપ એફ મેચમાં ટ્યુનેશિયાને 5-1થી હરાવ્યું હતું. સરકારે રાષ્ટ્રીય રમતગમત વહીવટી અધિનિયમ 2025 હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડ માટે શોધ સહ પસંદગી સમિતિની રચના કરી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
1: આજના તમામ અખબારોએ અમેરિકા ઈરાન યુદ્ધ સમજૂતીના સમાચારને મુખ્ય મથાળું બનાવ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, અમેરિકા ઈરાન અંતે શાંતિ જાળવવા સહમત, 19મી મહોર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ઈરાનને 28 લાખ કરોડ આપી યુદ્ધમાંથી છૂટશે ટ્રમ્પ. સંદેશ લખે છે, ડોનાલ્ડ ટ્રમ્પે તમાચો મારી ગાલ લાલ રાખ્યો. અને હેડલાઇનમાં ફુગાવો 9.68% પહોંચ્યો. યુકેમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. આઈપીએલની જેમ યોગાસન સુપર લીગ શરૂ કરવાની જાહેરાત જેવા વિવિધ સમાચારોનો સમાવેશ કરાયો છે. સ્થાનિક સમાચારોમાં માધાપરમાં ભોજન પ્રસાદ બાદ 46 બાળકોને ફૂડ પોઈઝનિંગ, પાટનગરમાં ખેડૂતોની હલ્લાબોલ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે આજે ફ્રાન્સ પહોંચશે. ટ્રમ્પ G7 બેઠક માટે ફ્રાન્સ પહોંચ્યા. લિક્વિડફાઇડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝસ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહસચિવ ગોવિંદ મોહને નીટ UG પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા કરી. અને DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
3: સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ।
1: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान। मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं।
2: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे।
1: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं।
2: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी।
3: अरे भाई, तया सांभळ्यू, आपणे દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
4: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
5: સોલી કાપડિયાના સ્વરમાં સાંભળીએ આ ભક્તિ ગીત।

મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્રનું. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો.

0: आकाशवाणी एट 90।
1: આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર.

કાર્યક્રમના આરંભમાં સાંભળીએ અલકા યાજ્ઞિક અને સુરેશ વાડકરના સ્વરમાં આ ગીત. ફિલ્મ છે સાજન કા ઘર.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: બદલો બદલો, આદત બદલો.
3: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
2: બદલો બદલો, આદત બદલો.
4: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
5: હમ હે રાહી પ્યાર કે ફિલ્મનું ગીત સાંભળીએ. ગાયક કલાકાર છે અલકા યાજ્ઞિક અને કુમાર સાનુ. સંગીત નદીમ શ્રવણનું છે.

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो।
2: हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे, जानकार बनो, सतर्क रहो।
3: ઓલા ચીમન ની વાત સાંભળીને
4: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
3: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
5: આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્રનું છે।

વિરાસત ફિલ્મનું ગીત હમણાં આપ સાંભળી રહ્યા હતા. સ્વર હતો કુમાસાનું અને જસપિંદર નરુલાનો, ગીતકાર હતા જાવેદ અખ્તર. મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. અલકા યાજ્ઞિક અને કુમાસાનુના યુગલ સ્વરમાં સાંભળીએ આ ગીત. ફિલ્મ છે જબ પ્યાર કિસી સે હોતા હૈ, સંગીત જતિન લલિતનું છે.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમના સમાપનમાં પ્રસ્તુત છે કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં આ ગીત. ફિલ્મ છે અપના દેશ. આર ડી બર્મનનું સંગીત છે અને ગીતકાર છે આનંદ બક્ષી.

0: मफत कायदा की मदद टेली लोनी ऐप वेबसाइट www.tele-law.in अथवा टोल फ्री नंबर 1-4-4-5-4 पर थी मेळवी शकाय छे।
1: आकाशवाणीना दमण केन्द्रनું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી, જે અંતર્ગત રજૂ કરીએ છીએ હિન્દી ગઝલ।

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू?
0: बदलो बदलो, आदत बदलो।
2: हवे नजीकनी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे, जानकार बनो, सतर्क रहो।
3: अल्या सिकंदर, तू अत्यारे दरिये जाई छे?
4: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
3: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
5: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ। પ્રસ્તુત છે ઉદિત નારાયણના સ્વરમાં આ ગીત।

મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ

0: કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: શ્રવણ માધુરી કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળી આતિફ અસલમના સ્વરમાં આ ગીત.

0: सारी जानकारी दें और उनका पूरा सहयोग करें।
1: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं।
0: मुख्य निर्वाचन अधिकारी दाना और दमन एवं दीप द्वारा जनहित में जारी।
2: મિત્રો, આ સાથે શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો.

0: નમસ્કાર ના તેજથી જળહળે આખુએ આતન.
1: યમ નિયમની પાળી મર્યાદા અંતરને શુદ્ધ કરીએ, જીવનની આ દોડધામમાં ક્ષણભર પોતે ઠરીએ.
0: રોગ ભગાવે શક્તિ જગાડે, આપે નવું જોમ, યોગ થકી જ સાચું બને આપણું આ કંચન રોમ.
1: આવો સૌ મનથી જોડાઈએ, યોગને શરણ જઈએ, સ્વસ્થ તનને શાંત મનથી પૃથ્વી પર સ્વર્ગ લઈએ.
0: જો બહેનો, આપણું શરીર છે ને એક મંદિર છે, અને યોગ છે એની ભક્તિ છે, એટલે આપણે શાંત મન અને સ્વસ્થ તન એ જ સૌથી મોટી શક્તિ છે.

0: કરે યોગા.
1: સવાર સવારમાં આપણને આવી સરસ મજાની માનસિક શાંતિ મળી જાય ને તો જાણે આખો એ દિવસ એવો સરસ મજાનો પસાર થાય કે આપણે તો આખા દિવસ દરમિયાન ઘરના દરેક પરિવારજનોના સમય સાચવવાના હોય અને એની વચ્ચે આપણે આપણું માનસિક સંતુલન જાળવવું બહુ જરૂરી હોય છે. ત્યારે એ પરિસ્થિતિમાં આપણને યોગ છે ને એ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે અને આપણે શારીરિક અને માનસિક સંતુલન સાથે આપણા આખા દિવસનું શિડ્યુલ અને સાથે સાથે પરિવારજનોનું શિડ્યુલ ખૂબ સરળતાથી અને સક્ષમતાથી જાળવી શકીએ.
2: એટલે બહેનો, યોગને આપણા જીવનનો એક ભાગ બનાવવો જ જોઈએ. યોગથી આપણા શરીરમાં લચીલાપણું આવે છે, એટલે આપણે નિયમિત આસનો રોજ જો કરીએ ને તો આપણું શરીર લચીલું અને મજબૂત બને છે.
1: અને સાથે સાથે જેમ વાત કરી કે શારીરિક લચીલાપણાની સાથે સાથે આપણે માનસિક સ્વસ્થ પણ થઈએ છીએ, એટલે કે આપણા મનનું જે તણાવ હોય, સ્ટ્રેસ હોય, એનામાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ છીએ. પ્રાણાયામ અને યોગ દ્વારા આપણી જાત સાથે સમય વિતાવવાનો મોકો મળે છે અને એ જ તો છે આપણા જીવનનું પારસપણી.
2: અને યોગથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, રોગ સામે લડવાની શક્તિ પણ મળે છે.
1: અને એટલે જ કહેવાયું છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આપણે રેગ્યુલર નિયમિત રીતે યોગને આપણા જીવનમાં, આપણી દિનચર્યામાં સ્થાન તો આપવું જ જોઈએ.
2: પણ ધારાબેન, આપણને એવું નથી લાગતું કે આપણી અસ્તવ્યસ્ત જીવનશૈલી થઈ ગઈ છે અને આપણા જે રૂટીન ચેન્જ થઈ ગયા છે ને એમાં આપણે રોગનો ભોગ બનીએ છીએ?
1: અને આ વસ્તુ સૌથી વધુ આપણને ગૃહિણીઓને જ લાગુ પડે, કેમ કે પોતાનું બિલકુલ ધ્યાન ન રાખે.
2: તો આપણે બહેનોને કહીએ કે દરરોજ તમે માત્ર એક કલાક ફાળવો પોતા માટે. એક કલાક તમે યોગ કરો, પ્રાણાયામ કરો, નાના મોટા આસનો કરો કે જેનાથી તમને શરીરમાં રોગને કોઈ સ્થાન જ ન મળે. અને જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત હશો ને તો તમે ઘરનાની, પરિવારના સભ્યોની, સંતાનોની સેવા કરી શકશો, કાળજી રાખી શકશો.

0: એમના માટે વધુ ફ્રૂટફુલ સમય આપી શકશો અને વધુ સારી રીતે એમને અટેન્ડ પણ કરી શકશો.
1: એટલે જો આપણે સ્વસ્થ હશું ને તો પરિવારને પણ સ્વસ્થ રાખી શકીશું. તો બહેનો, આપણે આપણા જીવનમાં યોગનું મહત્વ ચોક્કસથી સમજીએ.

0: પણ તારાબેન, બહેનોને પ્રશ્ન થાય કે યોગ એટલે શું? શું જાત જાતના આસનો કરવા, કે એક જ આસન પર સતત બેસી રહેવું, કે પછી ઊંધું અટકવું, કે પગ ઊંચા નીચા કરવા, એટલે યોગ?
1: તો જીજ્ઞાબેન, આપણે બહેનોને ચોક્કસ કહીએ કે યોગ એટલે ટુ બી ધેર વેર યુ આર. યોગ તન મનની અવસ્થા છે, અને આ અવસ્થા મેળવવા માટે પ્રાણાયામ, સૂક્ષ્મ વ્યાયામ, આસનો અને થોડું ઘણું ચાલવું, સાથે સાથે ખોરાકની પદ્ધતિ અને આમ જીવનશૈલીને પણ થોડી સુધારવી, આ બધું જ મળીને સાથે કરીએને તો આરોગ્યની સુંદર ચાવી તૈયાર કરી શકીએ. અને જીજ્ઞાબેન, આપણે બહેનોને કહીએ કે વિશ્વ યોગ દિવસની સાથે સાથે 21 જૂન એ વિશ્વ સંગીત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
0: હા બહેનો, એટલે જ આપણા જીવનમાં બંનેનું મહત્વ છે, યોગનું પણ અને સંગીતનું પણ. યોગ અને સંગીતથી તન અને મન તંદુરસ્ત રહે છે.
1: કેમ કે બહેનો, આપણે સંગીતમાં જે લયબદ્ધ અને તાલબદ્ધ રચનાઓ સાંભળીએ છીએ ને, એમાં ગાવામાં આપણા શ્વાસોશ્વાસનું નિયમિત આવન જાવન થાય છે, એટલે એ રીતે ગાવામાં પ્રાણાયામનો ખૂબ સરસ રીતે તમે સમન્વય કરી શકો છો. અને પ્રાણાયામ એટલે શું? તો શ્વાસની નિયમિત આવન જાવન. અને સંગીતમાં પણ તમે લયબદ્ધ જો ગાવ ને તો શ્વાસનું તમારું નિયમિત રીતે આવન જાવન થાય જ છે. એટલે આમ જોવા જઈએ તો યોગ અને સંગીત આ બંને એકબીજા સાથે શરીર અને મનની તંદુરસ્તીના માધ્યમથી જોડાયેલા છે. અને યોગાનુયોગ 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની સાથે સાથે આપણે વિશ્વ સંગીત દિવસ પણ ઉજવીએ છીએ.

0: બેનો, સંગીત એ એક એવી ભાષા છે કે જે શબ્દો વગર પણ હૃદયના તાર જણજણાવી દે.
1: જે રીતે હૃદયના ધબકારા એક લય છે, તેમ આખું બ્રહ્માંડ આમ જોવા જઈએ તો સંગીતમય જ છે. પક્ષીઓનો કલરવ, વરસાદનું સંગીત, પવનનો સુસવાટો.

0: ઓ, આ બધું કુદરતનું જ તો સંગીત છે.
1: અને સંગીત એ એક શ્રેષ્ઠ થેરાપી પણ છે હો. તે માનસિક શાંતિ આપે છે અને આપણી એકાગ્રતા પણ વધારે છે.
0: અને હવે તો જીજ્ઞાબેન એવા પ્રયોગો પણ થયેલા છે કે જે અલગ અલગ જુદા જુદા ભાવ રજૂ કરતા શાસ્ત્રીય રાગો છે ને, એને નિયમિત સાંભળો ને તો અસાધ્ય રોગો પણ દૂર થઈ જાય છે.
1: અને સંગીતને સાંભળવા માટે કે સમજવા માટે કોઈ ભાષાની જરૂર નથી હોતી, તે તો સીધું આત્મા સાથે સંવાદ કરે છે.
0: હા હો જીજ્ઞાબેન, તમે ખૂબ સાચી વાત કરી. કારણ કે સંગીત આપણે કોઈ પણ ભાષાનું સાંભળતા હોઈએ, પણ એમાં એક એવો જાદુ રહેલો છે ને કે આપણે આમ આનંદની અનુભૂતિ કરાવી જાય. સાત સુરની સરગમમાં જાણે કે આખું જગત સમાય છે. શબ્દો જ્યારે ખૂટી પડે ને ત્યારે તો સંગીત સંભળાય છે.
1: ક્યાંક વાંસળીના સુર રેલાય, ક્યાંક ઝાંઝરનો ઝણકાર, સંગીતથી જ ખીલી ઉઠે જીવનનો આ સોળ શણગાર.
0: દુઃખમાં આપે સાંત્વના, સુખમાં વધારે ઉમંગ, સંગીત સાથે જે જીવે એને ચડે ભક્તિનો રંગ.
1: સુર લય અને તાલનો જ્યારે થાય અનોખો સંગાત, ઈશ્વરની બહુ નજીક હોઈએ એવો અનુભવાય અહેસાસ.
0: અને કોઈ કવિએ આ પણ ખૂબ સાચું કહ્યું છે કે ઈશ્વરને જો નજીક આપણે ભાવરૂપી જગતથી જવું હોય ને તો સંગીત છે એ એક ખૂબ મહત્વનું માધ્યમ સાબિત થઈ શકે.
1: એટલે જ તો કહેવાય છે ને કે સંગીત એ આત્માનો ખોરાક છે. બહેનો, યોગ અને સંગીતથી તન અને મન બંનેની તંદુરસ્તી જળવાય છે.

0: તો જિજ્ઞાબેન, આ સરસ મજાના સુરીલા સંગીતની સાથે સાથે જો ચટાકેદાર વાનગીઓનો સાથ મળી જાય તો આપણો કાર્યક્રમ ઓર ચટાકેદાર બની જાય. તો આવો બહેનો, હવે એવી જ હેલ્ધી અને ચટપટી રેસીપી વિશે જાણીએ.
1: તો બહેનો, પહેલા જાણીએ ફણગાવેલા મગની હેલ્ધી પેડ. આ પ્રોટીનથી ભરપૂર અને પચવામાં હલકો નાસ્તો છે. જો બહેનો, ફણગાવેલા મગની ભેળ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. 2 કપ ફણગાવેલા મગ, 1 નંગ ઝીણું સમારેલું ટમેટું, 1 નંગ ડુંગળી, 1 નંગ કાકડી, લીલા મરચા, કોથમીર, અડધું લીંબુ, સંચળ અને ચાટ મસાલો. હેલ્ધી ભેળ બનાવવા માટેની રીત નોંધી લેશો. સૌ પ્રથમ મગને હળવા બાફી લો અને એક મોટા બાઉલમાં મગ લઈ તેમાં સમારેલી ડુંગળી, ટમેટા અને કાકડી ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ સંચળ, ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. ઉપરથી પુષ્કળ પ્રમાણમાં કોથમીર પપરાવો અને આ ફાઈબર અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તો બહેનો, છે ને મજાની વાત હેલ્ધી ભેળ.
0: અને જિજ્ઞાબેન, બહેનોને આપણે ચોક્કસ કહીએ કે આ રીતનું મિશ્રણ તો કદાચ તમે કરતા જ હશો, પણ જો આને વધારે ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવી હોય ને તો એનામાં તમે તળેલા મકાઈના પૌવા, કાબુલી ચટપટી ચણા આવે છે એ, અથવા તો સેવ અને અલગ અલગ જાતના ચેવડા ઉપર નાખીને જો એને સર્વ કરો ને તો એમાં એક ક્રન્ચી ટેસ્ટ પણ આવશે. અને એવી જ રીતે ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ. ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. 1 કપ ઓટ્સનો પાવડર, 1/2 કપ સોજી, 1/2 કપ દહીં, ઝીણા સમારેલા કેપ્સિકમ, ગાજર અને પાલક. ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ બનાવવા માટેની રેસીપી નોંધી લેશો. ઓટ્સ પાવડર, સોજી અને દહીંને મિક્સ કરી થોડું પાણી ઉમેરી ખીરો તૈયાર કરો અને ત્યારબાદ તેને 15 મિનિટ રહેવા દો. હવે એમાં બધી શાકભાજી, મીઠું અને થોડા મરીનો પાવડર ઉમેરી નોનસ્ટિક તવા પર થોડું તેલ લઈ અને નાના નાના ઉત્તપમ ઉતારો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તો આવા ઓટ્સ કોલેસ્ટેરોલ ઘટાડવામાં પણ મદદ કરે છે અને શાકભાજી આપણા શરીરને વિટામિન્સ પૂરા પાડે છે. તો બહેનો, આવી સરસ મજાની ચટાકેદાર વાનગીઓ બનાવજો અને અમને આપના પ્રતિભાવો પત્રો દ્વારા જરૂરથી જણાવજો. અને આ સરસ મજાની ચટાકેદાર વાનગી સાથે થઈ જાય એવી જ ચટાકેદાર વાત.
1: સુંદરતાથી વધીને ચારિત્ર્ય છે,
0: પ્રેમથી વધીને ત્યાગ છે,
1: ધન દોલતથી વધીને માનવતા છે,
0: પણ સુંદર સંબંધોથી વધીને આ દુનિયામાં કઈ જ નથી. તો આવા સરસ મજાના તમારા અને અમારા સુંદર સંબંધોને નિભાવવાના વાયદા સાથે આજનો સહેર કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ.
1: ફરી મળીશું આવતા મંગળવારે બરાબર 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો, આવજો.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફાન્સ જવા રવાના. આધાર કાર્ડનો નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે

0: જવાબ માંગ્યો. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22મી જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18મી જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નીવડવાની ભારતની ચેતવણી. અને ઈરાન અને અમેરિકા વચ્ચેની સંધિની વધતી શક્યતાઓના પગલે ભારતીય શેર બજારમાં સતત ત્રીજા સત્રમાં તેજી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાની મુલાકાત બાદ આજે ફાન્સ જવા રવાના થયા. તેઓ ફાન્સમાં G7 સમિટમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન તેમણે સ્લોવાકિયાની તેમની મુલાકાતના પરિણામો ભારત અને સ્લોવાકિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરશે તેમ કહ્યું છે. સ્લોવાકિયાની મુલાકાત બાદ શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત વેપાર સંબંધો યુવાનોને ખૂબ ફાયદો કરાવશે. તેમણે સ્લોવાકિયાની સરકાર અને લોકોના ઉષ્માભર્યો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સ્લોવાકિયાના સમકક્ષ રોબર્ટ ફિકોનો આભાર માન્યો હતો. સર્વોચ્ચ અદાલતે આજે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આધારકાર્ડનો નાગરિકતા, નિવાસસ્થાન અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગ કરવાનો આરોપ લગાવતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં ફક્ત ઓળખ માટે જ તેનો ઉપયોગ પ્રતિબંધિત કરવાની અરજીમાં માંગ કરાઈ હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ વી મોહનાની બેન્ચે કેન્દ્ર અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી કે ફોર્મ 6 હેઠળ હાલની ચકાસણી પદ્ધતિ અપૂરતી છે અને યોગ્ય સહાયક દસ્તાવેજો વિના વ્યક્તિઓને ચૂંટણી ડેટાબેઝમાં સામેલ કરવાની મંજૂરી આપી શકે નહીં. 21મી જૂને યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22મી જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. દરમિયાન મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું કે તેની ટીમો બધા ઉમેદવારો માટે સરળ એક્સેસ સુનિશ્ચિત કરવા માટે સર્વર પરના ભારણનું સતત નિરીક્ષણ કરી રહી છે. એજન્સીએ એ પણ સુનિશ્ચિત કર્યું કે બધા ઉમેદવારોને પરીક્ષા માટે સમયસર તેમના એડમિટ કાર્ડ મળી જશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026ના સહભાગીઓ સાથે વાત કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે લોકશાહી દેશની કાર્ય સંસ્કૃતિ અને વિચાર પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ રહી છે. તેમણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG વહન કરતું દિશા નામનું જહાજ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. આ જહાજ 62,370 મેટ્રિક ટન LNG વહન કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કરવાની જાહેરાત બાદ તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પરિવહન કરનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે આ જહાજ 18મી જૂન સુધીમાં ગુજરાતના દહેજ બંદર પર પહોંચવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 10 ભારતીય ધ્વજવાળા અને 5 વિદેશી ધ્વજવાળા જહાજો જળમાર્ગ પર સુરક્ષિત રીતે પસાર થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ MT સેટેબેલો પર હુમલા બાદ 21 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે પરત ફર્યા. ઓમાનના મસ્કત ખાતેના ભારતીય રાજદૂતે બચાવાયેલા ક્રૂ સભ્યો સાથે તેમના પ્રસ્થાન અગાઉ વાતચીત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. એમ્બેસીએ વિદેશમાં ભારતીય નાગરિકોના કલ્યાણ અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો હતો. એમટી સેટેબેલો ઓમાનના સોહરના દરિયાકાંઠે લગભગ 30 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. આ ઘટના બાદ ઓમાન મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટરને તાત્કાલિક જાણ કરાતા ઓમાની અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી, જેમાં 21 ભારતીય ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે આ દુઃખદ ઘટનામાં 3 નાવિકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો તેમાં સુધારાના પ્રયાસો નિષ્ફળ થવાની ભારતે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે સુરક્ષા પરિષદ સુધારા પર આંતર સરકારી સલાહકાર બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાઓ પ્રાપ્ત કરવામાં ફક્ત બિનકાયમી સભ્યોની સંખ્યામાં વધારો અપૂરતો અને અસફળ રહેશે. તેનાથી હાલના 5 કાયમી સભ્યોની નિર્ણય લેવાની શક્તિના માળખામાં મૂળભૂત ફેરફાર થશે નહીં.
1: यदि संयुक्त राष्ट्र सुरक्षा परिषद में सुधार सिर्फ अस्थायी सदस्य देशों के विस्तार तक ही सीमित रहता है तो ये सुधार अधूरे और नाकाम साबित होंगे. इससे मौजूदा 5 स्थायी सदस्यों की निर्णय लेने की शक्ति संरचना में कोई बुनियादी बदलाव नहीं आएगा. सुरक्षा परिषद और सदस्य देश लंबे समय से सार्थक सुधारों का इंतजार कर रहे हैं.
0: ઈરાન અને અમેરિકા વચ્ચે સંધિની શક્યતાઓને લઈને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારોમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. આજે સતત 3જા સત્રમાં શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું. પ્રારંભે 350 અંકના વધારા સાથે ખુલેલા માર્કેટમાં હજુ પણ તેજીનો માહોલ યથાવત છે. આઈટી સેક્ટરની આગેકૂચના પગલે સેન્સેક્સમાં 400 અંકોનો અને નિફ્ટીમાં 90 પોઈન્ટના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ફિફા વર્લ્ડ કપમાં કેપ વર્ડે અને સ્પેન વચ્ચેની મેચ 0-0 ગોલ સાથે ડ્રો રહી. દરમિયાન ગ્રુપ જીની પહેલી મેચમાં ઈરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ 2-2 ડ્રો થઈ હતી. કેલિફોર્નિયાના લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ રોમાંચક રહી હતી. બીજી મેચમાં બેલ્જિયમ અને ઇજિપ્ત વચ્ચેની ગ્રુપ જીની પહેલી મેચ 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા અને ઉરુગ્વે વચ્ચે ગ્રુપ એચની પહેલી મેચ આજે અમેરિકાના મિયામી સ્ટેડિયમ ખાતે 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા માટે અબ્દુલ્લાહ અલ અમરીએ 41મી મિનિટે રીબાઉન્ડથી ગોલ કર્યો, જ્યારે ઉરુગ્વેના મેક્સી અરાઉજોએ 80મી મિનિટે બરાબરી કરી હતી. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી એફઆઈએચ હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પ્રવેશ કર્યો છે. ભારતે બીજા પુલ એ મેચમાં જાપાનને 2-1 હરાવ્યું. અમેરિકા અને જાપાન સામેની જીતથી 6 પોઈન્ટ સાથે પુલ એમાં જીતથી ભારત ટોચ પર પહોંચ્યું છે. આગામી ગુરુવારે ટુર્નામેન્ટના છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એમાંથી બીજી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડના રોટરડેમમાં એફઆઈએચ હોકી પ્રો લીગમાં જર્મનીનો સામનો કરશે. શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણી માટે ઇજાગ્રસ્ત યુદ્ધવીર સિંહના સ્થાને ઝડપી બોલર અશોક શર્માનો ભારત એ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોલિંગ કરતી વખતે યુદ્ધવીરને જમણા ખભામાં ઇજા થઈ હતી અને ફિલ્ડિંગ સેશન દરમિયાન પણ દુખાવો થયો હતો. ભારત એ ત્રિકોણીય શ્રેણીમાં સતત 2 મેચ અફઘાનિસ્તાન એ અને યજમાન શ્રીલંકા એ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારત એ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફ્રાન્સ જવા રવાના. આધાર કાર્ડનો નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ યુજીની પુનઃપરીક્ષા અગાઉ સરકારે 22મી જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18મી જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નીવડવાની ભારતની ચેતવણી. અને ઈરાન અને અમેરિકા વચ્ચેની સંધિની વધતી શક્યતાઓના પગલે ભારતીય શેરબજારમાં સતત 3જા સત્રમાં તેજી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: यह है आकाशवाणी का अहमदाबाद, बड़ौदा, राजकोट और भूज केंद्र.

હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર કિશોર કુમાર અને આશા ભોંસલેની ફિલ્મ હતી દોસ્તાના. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: શક્તિ ફિલ્મનું આ ગીત હમણાં પે સાંભળ્યું.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા સડક ફિલ્મનું ગીત.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાન વાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને મેઘના દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી દ્વારા સફેદ મુસળીનું વાવેતર અને બીજ સાચવણી એ વિશે ગુલાબભાઈ ખરપડીની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત આપ સાંભળશો.
1: શ્રોતા મિત્રો, પ્રાકૃતિક ખેતી એ ખૂબ જ મહત્વનું અત્યારે હાલ બનતું જાય છે. જે કૃષિ પેદાશો છે તે ઝેર મુક્ત અને પ્રાકૃતિક સુગંધ અને સ્વાદ સોળમ સાથે જો આપણને મળે તો આપણે એનો ઉપયોગ કરીને આપણા જીવનમાં જે રોગો છે ને આપણા શરીરમાં આવતા રોગોને આપણે અટકાવી શકીએ છીએ. તો શ્રોતા મિત્રો, આજે આપણે ધરમપુર તાલુકાના સજની બરડા ગામના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત એવા ગુલાબભાઈ જાનુભાઈ ઘરપડીને મળીએ અને એમની પાસેથી સફેદ મુસળીનું વાવેતર અને બીજ સાચવણી વિશેની માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ ગુલાબભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
2: તો નમસ્કાર, મારું નામ ગુલાબભાઈ જાનુભાઈ ખરપડી. પ્રથમ તો આપના આકાશવાણીના મેં ખૂબ આભાર માનું. અયોધી હોડા ઉંડાણ વિસ્તારમાં આવ્યા, મારા ખેતરે મુલાકાત લીધી, તે બદલ તમારો ખૂબ આભાર માનું છું. તો આ જે સફેદ મુસળી ઓછામાં અમે 7-8 વર્ષથી અમે કરતા છે ને અત્યારે જો હમણાં એમાં મે માસની અંદર અમે આખું આ ખેડાણ કરીને એમના આખો બેડ તૈયાર કરી દઈએ છીએ. એટલે કે એને અંદર કઈ અમે રાસાયણિક કે કઈ ઉપયોગ કરતા નથી. આ પ્રકૃતિ ખેતી ગણવામાં આવે છે. એટલે અમે સાણિયા ખાતર એને આખું મિક્સ કરી અને બેડ બનાવી અને એક ચોમાસાનો વરસાદ આવે, પેલો વરસાદ આવે એટલે એનો રોપણી ચાલુ થઈ જાય. એટલે લગભગ 1-2 ફૂટની આ બેડની અંદર એમાં આ છે ને આ મૂળિયા 8 જેટલા રોપવામાં આવે છે એક લાઈનમાં. તો એવા આ વખતે લગભગ 1 એકર જેવી જગ્યામાં આ ખેતી અમે અત્યારે ઉભી કરી છે.
1: હવે ગુલાબભાઈ, આ જે તમે એમાં જમીનની તૈયારી કરો તો એમાં જે ખાતરોની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીની અંદર કયા કયા એમાં ખાતરોનો ઉપયોગ કરો છો, ખાતર તરીકે શું વાપરો છો?
2: તો અમે તો આ દેશી ગાયના સાણ જે ચોમાસામાં અમે આખું ઢકડી મૂકીએ એટલે કે પછી આ આખું ખાતર તૈયાર થાય આ જ ખાતર અમે એની અંદર અમે ઉપયોગ કરતા છે.
1: તો આ પ્રાકૃતિક ખેતી દ્વારા આજે તમે

0: આ એમ તો એને બિયારણ માટે રાખવી હોય તો હોળી પાછળ એનું ખોદાણ કરી અને થોડુંક રૂમ હોય એને અંદર રૂમ માં મૂકી રાખીએ તો એનો કોઈ બગાડ નહીં થાય, એવી રીતે એને અમે સાચવતા છીએ. હમણાં પછી બેડ તૈયાર થઈ ગયેલી છે એટલે હવે એને એક વરસાદ આવશે એટલે અમે એમાં બેડ ને અંદર રોકી દઈશું.
1: તો આ જે સફેદ મુસળી એને અંદર જ રાખવામાં આવે તો એમાં આમ આ રીતે પીલા નીકળવાની શરૂઆત થઈ પછી તમે બેડમાં રોપો કે પછી સીધી જ કાઢીને રોપી દેવામાં?
0: નહીં, આ એક મહિના હોળી પાછળ અમે ખોદી કાઢે અને ઘરમાં મૂકી રાખીએ એટલે એના એ પીલા કાઢે અને આ પીલા કાઢે એટલે એમાં બેડ ને અંદર રોપી દઈએ.
1: તો આ જે બેડ ને બનાવવાનું હોય તો એના માટે જે જમીનની સંપૂર્ણ તૈયારી તમે કરો તો એના માટે માણસો પણ જોઈએ છે?
0: એમાં માણસ બી જોઈએ એટલે પેલે ટ્રેક્ટર થી ખેડાણ કરી પલાવ મારી અને પછી એમાં મજૂરની તો જરૂર પડે, કારણ કે બેડ બનાવવાની હોય તો હવે એક બે માણસ નહીં કરી શકે, ઘણા દિવસ જોઈએ તો પછી મજૂર લઈને આ અમે કામ કરાવતા.
1: તો આ જે આપ બીજ માટે જે સાચવો તો આમ કેટલું બીજ આપ ખેતર પ્રમાણે રાખો, આમ તમારા ગણતરી પ્રમાણે હોય છે?
0: તો હવે ધારો કે નાનું ખેતર હોય 10 ગુંઠાનું જેવું હોય તો આમાં 3 મણ આ બિયારણ એમાં રોપવામાં આવે. ધારો કે 3 મણ 10 ગુંઠાને અંદર તો 30 મણ તો એ લોકોને ખેડૂતને એમાંથી ઉત્પાદન મળે છે, એ મેં હવે 7-8 વર્ષથી મને એનો અનુમાન થયો છે.
1: તો આ જે બીજ ખરું તો આપને લાવવું પડે ખરું કે તમે રાખી જ મૂકો છો એ દર વર્ષના માટે?
0: હા, તો એ તો હવે થોડીક આપણે એમાંથી કાઢી અને દિવાળીને સમયે છોલી સુખાવી અને અહીંયા માર્કેટ હનમતમાં ઉમરઠાણ આ માર્કેટ એમાં મળે છે એટલે એમાં અમે વેચતા છીએ. આ વર્ષ લગભગ અમે એમાં 10 મણ જેટલી સુખેલી હું વેચાણ કરી.
1: તો આ સફેદ મુસળી જે ખરી તો એને તમે સુકવવાની જે પ્રક્રિયા ખરી તો કયા પ્રકારની હોય છે બહાર કાઢીને સુકવવાની પ્રક્રિયા?
0: એમાં એમ તો તડકા જો હોય તો એમાં સારી રીતે સૂકી જાય, પણ ગયા વખત એવું હતું કે ચોમાસું ચાલુ હતું એમાં હવે ખોદી કાઢી સોલી કાઢી પણ સુકવવામાં તકલીફ પડી એટલે બધા ખેડૂતોને આ વર્ષે ખોટ ગઈ.
1: એની અંદર રોગ આવે છે ખરા, રોગ જીવાત લાગે છે?
0: આમાં એમ તો મારા ખ્યાલ પ્રમાણે આજ સુધી રોગ તો નહીં આવ્યો, જે રોપીએ ને એમનો પીલાવ નહીં થાય, 2-3 મહિના સુધી એનો પીલો રહે ને પછી એ તો આપોઆપ પીલો મરી જાય, પણ એને જમીન ની અંદર જ એના મૂળિયા નું જે રતાળાના જેમ એનું એ થાય.
1: તો વાતાવરણ ની એને અસર આમ થાય ખરી કે નથી થતી?
0: નહી, વાતાવરણ તો એવું જ કે આ આપણે ખોદી કાઢીએ અને સુકાવવાનું જો ધારો કે આવું પેલું વરસાદ આવતો હોય તો સુકાવવાનું તકલીફ પડે, બાકી તડકો પડતો હોય તો આમાં બરાબર સૂકી જાય અને સફેદ બી રહે, બાકી આ કાળી થઈ જાય એટલે તડકો નથી પડતો તો પછી આ કાળી થઈ જાય એટલે એમાં ભાવ ઓછો થઈ જાય.
1: તો જે લીલી ખરી તો એનું વજન જયારે સૂકી થઈ જાય ત્યારે કેટલું હોય, ધારો કે કિલો હોય તો એનું કેટલું વજન થઈ જાય?
0: એટલે ધારો કે મેં એમાં અંદાજ કરેલો છે 1 મણ જો આપણે સોયલી 1 મણ સોયલી તો એમાંથી છે ને 8 કિલો એમાંથી સુકેલી થાય, 8 કિલો 1 મણ માંથી. એટલે
1: તો આ તમે જે પ્રાકૃતિક ખેતી કરો છો તો બીજા ખેડૂતો આ ખેતીમાં સંકળાય એ માટે આમ તમે શું પ્રયત્નો કરો છો?
0: તો હું તો ખેડૂત મિત્રને આમ કહું છું કે હવે બધા આ પ્રકૃતિ ખેતી તરફ બધા ખેડૂત ભાઈઓ બહેનો વળે અને આ આપણે રાસાયણિક થી આજે જમીનનો બગાડા થઈ ગયેલું છે તો તે આગળ આપણે વડીલો આવી પ્રકૃતિ ખેતી કરતા હતા, કોઈ આ રાસાયણિકનો કોઈ ઉપયોગ નથી થતું તો સારું એટલે ઉત્પાદન થતું હતું અને એમાંથી વધારે રોગો પણ નહીં થતા હતા, પણ હવે આ રાસાયણિક તરફ વળી ગયા તો આ આપણે જમીન બી બગાડી નાખી અને વધારે વધારે આપણા બધું આ દુઃખનું પણ ઉત્પન્ન વધારે થયું.
1: હવે જે તમે આ અડદ છે વગેરે જે આ પાકો તમે ઘર માટે કરો છો તો એ દેશી બીજ હોય છે?
0: આ દેશી, આખું દેશી.
1: તો એમની તમે આવનાર વર્ષો માટે જે સાચવણી કરો છો તો એમને કેવી રીતે સાચવણી કરો છો?
0: એ તો સાચવણી તો મારી પાસે બધું એનો વાસમાંથી બનાવેલું હોય પેલી પાલા જેવું એને અંદર અમે નાખીને અમે એમાં સાચવણી કરતા છીએ.
1: તો બીજ બેંક દ્વારા આપ આમ કઈ એનું આપો છો ખરા? બીજ બેંક એટલે તમે બીજ બેંક માંથી આમ કોઈક વાર બીજ ન હોય તો લાવવું પડે ખરું કે ઘરે?
0: આ જે અડદ છે, તુવેર છે, નાગલી છે એ તો અમે ઘરે સાચવી રાખીએ અને આ બીજું ભાતનું જો હવે લાવતા છે, હવે અગાડી અમે રાખતા હતા બધું કોળા છે પુટિયા છે એ તે દેશી ભાત હતો, પણ તે પછી બધું હવે આ છોડી દીધું, હવે આ રાખવા પડે, આ જે દેશી ભાત છે એ જેમાંથી ઉત્પન્ન કરીને આ રાખવા પડશે. હવે હવે આ એ બધું એને છોડવું પડશે.
1: તો આજે ઉનાળા

0: દરમિયાન પણ વરસાદ અત્યારે આવે છે, અને ગમે ત્યારે વરસાદ હોય વાદળ હોય તો એની આમ ખેતી પર અસર થાય છે, પાકો પર અસર થાય છે આમ?
1: હા, તો હવે ધારો કે આ પાકી ગયું અને તેને પાછળથી જો વરસાદ આવે, બે વર્ષ તો ઘણું ખેડૂતોનો નુકસાન થયું, અને એનું નુકસાન થયું એનો સરકારે ભરપાઈ પણ ખેડૂતોને કરી ગયા વર્ષ. તો એવું એમ તો સરકાર રાખે છે તકેદારી, કોઈ બી નુકસાનનો સરકાર ભરપાઈ કરે છે.
0: તો આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો તમે જે ઉપયોગ કરો, તો એનાથી આમ કઈ રીતે તમને આ સારું લાગે છે આ ખેતી પદ્ધતિ?
1: તો હવે એમ તો સરકારે હોય એમનો પહેલ કરી જ છે કે આ પ્રકૃતિ ખેતી તરફ તમે વળો. તો હવે આ ધારો કે એના અંદર બી અમે આ રાસાયણિક અને ઉપયોગ અમે કરીશું તો આ જમીન તો બગડી જ જવાની. તો અમે પછી વિચારીને આમાં છાણિયા ખાતર જ ઉપયોગ કરતા છીએ.
0: તો આ છાણિયા ખાતરનો આમ તમે ખેતર દીઠ કેટલો વપરાશ એમાં કરવાનો રહે?
1: એટલે ધારો કે 10 ગુંઠા હોય તો એમાં 15 એક મણનો ખાતરનો જરૂર પડે, અને 1 એકરનું ખેતર હોય તો 2 ટ્રેક્ટર એના અંદર ખાલવીને મિક્સ કરીને એનો બેડ બનાવવામાં આવે.
0: તો આ જે સફેદ મુસળીની જે રોપણી છે એનો વાવેતરનો રોપણીનો સમય આમ આદર્શ સમય કયો છે?
1: તો હવે એમાં એમ તો આ જૂનમાં છે ને, જૂનની 20 તારીખ સુધી આ વરસાદ આવશે. 20 એટલે જૂન જુલાઈની 20 થી 10 તારીખ સુધી આવ એટલે કે જૂન ને જુલાઈ, જુલાઈની 10 તારીખ સુધી આની રોપણી થઈ જવું જોઈએ, તો પછી વધારે એનો વિકાસ થાય.
0: હવે ગુલાબભાઈ, આ જે તમે આ સફેદ મુસળી કરો છો એના સિવાય બીજા પાકો કરો ખરા?
1: તો એમાં બીજા પાકો હું ભાત બી કરું છું. ભાત છે, અડદ છે, તુવેર છે, પછી તો આ નાગલી છે,
0: બધા પ્રાકૃતિક,
1: બધું પ્રકૃતિ ખેતી.
0: તો એ પાકો જે તમે કરો એ ઘરના માટે જ કરો છો?
1: હા, ઘરના માટે, ખાવા માટે.
0: તો આ સિવાય જે આ છાણિયા ખાતરનો આપ ઉપયોગ કરો તો એના માટે ઘરે પશુપાલન?
1: મારે ઘરે દેશી ગાયો છે, દેશી બળદ છે, એટલે મેં આખા જે રાખેલા છે એ દેશી પ્રાણી મારા પાસે છે.
0: તો એટલે દેશી બળદનો આપ ઉપયોગ ખેતર ખેડવા માટે કરો છો?
1: કરો, ખેતર ખેડવા માટે આ બળદથી કરું છું, અને આ દેશી બી ગાય રાખેલા છે, એમાંથી છાણ બી ઉપયોગ આવે, અને હવે વેચવાનું એવું તો મેં નથી દૂધ કઈ, ખાલી એનો બળદ એનો ઉપયોગ કરું ખેડાણ માટે.
0: તો ગુલાબભાઈ, આ જે સફેદ મુસળી આપ રોપો છો તો એમાં જાતો આવે ખરી કે આ એક જ હોય છે?
1: એમાં જાતો ખરી 3 જાતની આવે છે. એક એકદમ સફેદ આવે છે, એક થોડીક લાલ જેવી આવતી છે, અને એક છે તો પેલું આ છે તો એક કાળી કહેવાય, આ એક કાળી, અને પેલી છે તો એમાં છે ને ટૂંકી આવે, અને એમાં એમ તો થાય 10-12 જેવું પેલા એના મૂળિયા થાય તેવી આવે, અને આ જે મારા પાસે છે એ કાળી, એટલે એને બી પછી આપણે સૂટી પાડવાની હોય, રોપતી વખતે અમે ખોટી કાઢી પછી આખી સૂટી પાડી નાખવાના, એટલે પછી આ એક કાળી કહેવાય, એટલે 3 જાતની જેવી આ સફેદ મુસળી આવે.
0: તો એનો જે બેડની જે ઊંચાઈ છે કયા પ્રકારની હોય?
1: તો એમની ઊંચાઈ એક 2 ઇંચની જેવી ખરી, ને પહોળી 2.5 ફૂટ ની બેડ બનાવવામાં આવે.
0: તો ચોમાસાની જે ઋતુ હોય તો એમાં પાણીનો ભરાવો થતો એવું સમસ્યા આવે ખરી કે નથી આવતી?
1: એટલે આ છે ને, પાણી ધારો કે આમાં ઘેરાઈ જાય 2 દિવસ સુધી રહી તો આખી ફેલ જાય, કોઈ જાય, એટલે અમારે ખાસ તો આ ઢાળવાળી જગ્યા ખરી ને, એટલે આ ઢાળવાળી જગ્યા ની અંદર પાણી આવે ખરું, પણ પાણી નિકાસ થઈ જાય, એટલે એને કઈ નુકસાન નથી થતું, પણ આમાં પાણી ભરાઈ જાય 2 દિવસ એમાં રોકાયું તો આ કોઈ જાય,
0: એટલે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી જ પડે. તો એમાં ચોમાસા દરમિયાન કે વરસાદની કોઈક વાર ખેંચ હોય તો એમાં કઈ પિયત જેવું કરવું પડે કે નથી કરવું પડતું?
1: નહીં, એમાં તો પિયત ની તો કોઈ જરૂર નથી પડતી, એમાં જે કુદરતી જે વરસાદ આવે એનાથી જ આ તૈયાર થઈ જતી, 3 મહિના ની અંદર આ તૈયાર થઈ જતી.
0: તો જયારે એને સુકવવાનું આવે આ બહાર કાઢો, પછી જે બજારમાં આપવાનું હોય અને વરસાદની જો ત્યારે સીઝન હોય તો એને કઈ રીતે સુકવણી તમે કરો છો?
1: તો સુકવણી હવે ધારો કે જરાક સમય જોઈને ખોદવી પડે કે આચલને આ બધું વરસાદ પૂરો થયું છે, વાદળ બધું ખસી ગયું છે, તો ખોદાય તો એમાંથી આપણે ખોદીને સોલીને પછી એનો સુકવણી થઈ શકે. બાકી આમ ગયા વખત છેલ્લા સુધી વરસાદ આવ્યો એટલે ખેડૂતોને ખોટ ગઈ, કેમ કે ખોદી કાઢીને વરસાદ ચાલુ હતા એટલે એમાં સુખી થઈ નથી, એટલે લોકોને બહુ ખોટ ગઈ.
0: તો એમાં થોડી થોડી આપણે ખોદીને કાઢવી પડે?
1: હા, થોડી થોડી ખોદીને કાઢીએ તો સારું રહે, એટલે એમાંથી બગડે નહીં.
0: તો તમે જ્યારે બજારમાં આપો તો એને જથ્થાબંધ તરીકે આપો કે પછી થોડી થોડી આપી દેવું એને બજાર?
1: નહીં, એટલે પછી ગયા વખત તમે એવું કે મંજૂર ઘણા લઈને બધી સોલી કાઢેલી, 10 મણ સોલી કાઢેલી, તો એમાં છે ને 4.5 चार मन थयेली आ सुखावी साढ़ा चार मन थयेली तो एक हाथे में लगे भाव 1200 रूपये नो भाव हो तो पन पसी एवा मने 600 रूपये मा मारी आ गए
0: એટલે એને જે કાઢી પડતી ન હોય તે આપણે સાચવણી કરવી પડે
1: કરવી પડે હા ધારો કે આ 4.5 મણ હતી 4.5 પણ તો એમાંથી ધારો કે હારી રીતે તમને 4.5 એક લાખ તમ આવી જતે 1000 રૂપિયા જ મને કિલોના 1000 રૂપિયા મળતે ને તો મને મળી જતે એવું હતું
0: તો ગુલાબભાઈ આપ આ સિવાય આમ બીજા કોઈ કાર્યમાં જોડાયેલા ખર
1: આ સિવાયના કાર્યો તો મેં આ બહુ વર્ષોથી લગભગ તો 1995 થી હું આ આદિવાસી સંસ્કૃત કાર્યક્રમમાં અમે જોડાયેલું છું તો હવે અહીંયા ગુજરાતમાં તો બધા જિલ્લામાં મારો કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ મેલાઈ જતા છે એટલે કે ગાંધીનગર સંસ્કૃત પેલી વસન ઉત્સવ થાય છે પછી સાપુતારા ફેસ્ટિવલ થાય છે પછી અમૃત મહોત્સવ થાય છે સોમનાથ એ બધા જે મહોત્સવ થાય છે એમાં મને યુવક સંસ્કૃતિ વિભાગ મને આમંત્રણ કરે છે એટલે હું ત્યાં જઉં છું અને આવા પીએમ સાહેબ બી આવે તો એમાં બી મને મારી ટીમ જાય છે
0: તો ગુલાબભાઈ આપે અમારા મિત્રોને આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા સફેદ મુસળીનું વાવેતર અને બીજ સાચવણી વિશેની જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર
1: આભાર
2: મિત્રો કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાકૃતિક ખેતી દ્વારા સફેદ મુસળીનું વાવેતર અને બીજ સાચવણી એ વિશે ગુલાબભાઈ ખરપડીની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ કુળવધોનું ગીત. ગાયક કલાકાર હતા લતા મંગેશકર. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ, દીવ તેમજ દાદરાનગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. મિત્રો, અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન એટલે વહેલી સવારે એલાર્મ વગર જાગી જવું, હોમવર્કની કોઈ ચિંતા ન હોવી અને આખો દિવસ બસ ધમાલ મસ્તી કરવી. પણ આજકાલના વેકેશનમાં કંઈક ખૂટી રહ્યું છે એવું તમને નથી લાગતું? આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બાળપણની સૌથી સુંદર યાદ છે, વેકેશનમાં શેરી રમતોનું મહત્વ. આજે ડિજિટલ સ્ક્રીનની દુનિયામાંથી બહાર નીકળીને આપણે આપણી એ જૂની ધૂળભરી પણ જીવંત શેરીઓમાં લટારા મારવાના છીએ. મારી સાથે સ્ટુડિયોમાં કેવિન પણ હાજર છે. શ્રોતા મિત્રો, આપણો આ યુવાણી કાર્યક્રમ આજે આપણી બાળપણની યાદો માટે છે. આજે મારે તમને એ પૂછવું છે કે તમારું વેકેશન ક્યાં પસાર થાય છે? સ્માર્ટફોનની 6 ઇંચની સ્ક્રીન પર પબજી અને ફ્રી ફાયર રમવામાં, કે પછી ટીવી સામે સોફા પર પડ્યા રહેવામાં? મિત્રો, એક જમાનો હતો જ્યારે વેકેશન પડતા જ બપોરના 2 વાગ્યા નથી કે શેરીઓ બાળકોના અવાજથી ગુંજી ઉઠતી હતી. લંગડી, પકડદાવ, સંતા કુકડી, સતોડિયું, ગિલ્લીદંડા અને આપણું ફેવરેટ ગલી ક્રિકેટ, આ એ રમતો હતી જેમાં કોઈ ચાર્જરની જરૂર નહોતી પડતી, બસ થોડા મિત્રો અને અખૂટ ઉર્જા કાફી હતી. વૈજ્ઞાનિકો અને બાળ મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે જે મજા અને જે શીખ આપણને શેરીની રમતોમાંથી મળે છે તે દુનિયાની કોઈ મોંઘી વિડીયો ગેમ નથી આપી શકતી. શેરીમાં જ્યારે આપણે રમીએ છીએ ત્યારે માત્ર આપણું શરીર ફિટ નથી થતું, પણ આપણું મગજ સામાજિક બનતા શીખે છે. ટીમવર્ક શું કહેવાય, મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય કેવી રીતે લેવો અને સૌથી મહત્વનું, હાર્યા પછી પણ મિત્રતા કેવી રીતે જાળવી રાખવી, આ બધું જ આપણને શેરી રમતો મફતમાં શીખવી દે છે. ગલી ક્રિકેટનો તો પોતાનો જ એક અલગ કાયદો છે, ખરું ને? જેનો બેટ હોય એ પહેલી બેટિંગ કરે, જે બોલ ખોવાય એણે જ શોધવા જવાનો, અને જો બોલ કોઈના ઘરમાં ગયો અને કાચ તૂટ્યો તો એ આખી ટીમ રન આઉટ. આ નિયમો કોઈ સચિન તેંડુલકરે નહોતા બનાવ્યા, અને આ જ નિયમો આપણને એડજસ્ટમેન્ટ કરતા શીખવતા હતા. આજે જ્યારે બાળકો ઘરમાં એકલા બેસીને ગેમ રમે છે ત્યારે તેઓ એકલતાનો ભોગ બને છે, પણ શેરી આપણને હસતા, રડતા અને સાથે મળીને જીવતા શીખવે છે. તો મિત્રો, આપણે વેકેશનના સુવર્ણ દિવસો યાદ કર્યા. કેવિન, વેકેશનમાં તારી શેરીની કઈ રમત તને સૌથી વધુ યાદ આવે છે?
1: વાહ અમી, તે તો જૂની યાદો તાજી કરી દીધી. મને તો પેલી ગલી ક્રિકેટ અને જેનો બેટ તેની પહેલી બેટિંગ વાળો કાયદો ખૂબ જ યાદ આવે છે. શ્રોતા મિત્રો, અમીની વાત એકદમ સાચી છે. સ્ક્રીન પર અંગડાઈઓ ઘસવા કરતા શેરીમાં દોડીને પરસેવો પાડવાનો રોમાંચ જ કંઈક અલગ છે. અમી, આજે તારી પાસેથી આ રમતનું મહત્વ એટલું રસપ્રદ અંદાજમાં જાણવું છે કે સાંભળનારા અત્યારે જ ફોન સાઈડમાં મૂકીને શેરીમાં ભાગે.
0: મિત્રો, આપણે ગલી ક્રિકેટની વાત કરી, પણ શું તમને સતોડિયું યાદ છે? 7 સપાટ પથ્થરોને એકની ઉપર એક ગોઠવવાના અને પછી કપડાં કે રબરના દડાથી નિશાનો લગાવીને તેને તોડવાના. જ્યારે એક ટીમ પથ્થર ગોઠવવા માટે દોડતી હોય અને બીજી ટીમ એમને દડાથી મારવા દોડતી હોય ત્યારે જે રોમાંચ આવે છે તે અદ્ભુત છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે આ રમત બાળકોમાં ટાર્ગેટ ફોકસ એટલે કે નિશાના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ગજબનું ટીમવર્ક કોર્ડિનેશન વિકસાવે છે. હવે વાત કરીએ એ રમતની જેમાં દરેક બાળકે જાસૂસ બનવું પડે છે. હા, સંતા કુકડી એટલે કે છુપમ છુપાઈ. એક વ્યક્તિ આંખો બંધ કરીને 100 સુધી ગણે છે અને બાકીના બાળકોએ છુપાઈ જવાનું. આ રમત માત્ર દોડાદોડી નથી પણ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલની ઉત્તમ નમૂનો છે. ક્યાં છુપાવવું જોઈએ જેથી કોઈ જોઈ ન જાય, ક્યારે બહાર આવવું અને અવાજ કર્યા વગર કેવી રીતે ચાલવું, આ બધું મગજની જબરદસ્ત કસરત કરાવે છે. આ રમત બાળકોને ધીરજ રાખતા શીખવે છે. અને પેલી લંગડી તો કેમ ભૂલાય, એક પગ ઊંચો રાખીને આખા મેદાનમાં મિત્રોને પકડવા દોડવાનું. આજના જમાનામાં લોકો પોતાના પગના સ્નાયુઓ મજબૂત કરવા માટે 1000 રૂપિયા ખર્ચીને જીમમાં જાય છે, જ્યારે લંગડીની રમત એ જ કસરત મફતમાં કરાવી દેતી હતી. એક પગે બેલેન્સ જાળવવું અને સાથે સાથે સ્પીડમાં દોડવું એ કોઈ સામાન્ય વાત નથી. આ રમતથી શારીરિક બેલેન્સ, સ્ટેમિના અને હાર્ટની ફિટનેસ અનેક ગણી વધી જાય છે. આજે આપણે જોઈએ છીએ કે બાળકો જરાક વાતાવરણ બદલાય એટલે બીમાર પડી જાય છે. વારંવાર શરદી ખાંસી થઈ જાય છે અને સૌથી મોટું એનું કારણ છે એસી રૂમમાંથી તેઓ બહાર જ નથી આવતા. જ્યારે આપણે શેરીમાં રમીએ છીએ, ધૂળ અને માટીમાં પડીએ છીએ, ત્યારે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ કુદરતી રીતે મજબૂત બને છે. પરસેવો વળવાથી શરીરનો કચરો બહાર નીકળે છે અને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે, જે હાડકા માટે અમૃત સમાન છે. માટીમાં રમતું બાળક ક્યારેક નાની મોટી બીમારીઓથી ગભરાતું નથી. આ ઉપરાંત શેરી રમતનું સૌથી મોટું વરદાન એ છે કે તે માનસિક તણાવ દૂર કરે છે. આજના બાળકોમાં ભણતરનું કે દેખાવનું જે ટેન્શન જોવા મળે છે, તે શેરીમાં મિત્રો સાથે મોકળાશથી હસવાથી અને બૂમા બૂમ કરવાથી ગાયબ થઈ જાય છે. મોબાઈલની વર્ચ્યુઅલ દુનિયામાં બાળક ભલે હજારો પોઈન્ટ જીતી લે, પણ શેરીની ધૂળમાં પડીને જાતે ઊભા થવામાં જે ખુશી મળે છે તે બીજે ક્યાંય નથી મળતી. કેવિન, આ બધી રમતમાંથી તને કોઈ ખાસ કિસ્સો યાદ આવે છે?
1: એકદમ સાચી વાત કહી અમી. સતોડી રમતી વખતે જ્યારે છેલ્લો પથ્થર ગોઠવાનો હોય અને સામેવાળાનો દડો આપણી તરફ હવાની ઝડપે આવતો હોય, ત્યારે જે ધબકારા વધી જાય એ થ્રિલ કોઈ મોબાઈલ ગેમમાં નથી આવતો. અને તે જે માટીમાં રમવાથી ઇમ્યુનિટી વધવાની વાત કરી એ 100% સાચી છે. આપણે તો ધૂળવાળા હાથે પાણી પણ પી લેતા હતા, છતાંય કાંઈ થતું નહોતું. શ્રોતા મિત્રો, અમીની આ વાત સાંભળીને તો મને અત્યારે જ સ્ટુડિયોમાંથી બહાર જઈને સતોડિયું રમવાનું મન થઈ ગયું છે.
0: શ્રોતા મિત્રો, વેકેશન અને શેરી રમતોની આ સફરમાં હવે આપણે એવા સુવર્ણ સમયમાં જઈ રહ્યા છીએ જેની યાદો આજે પણ આપણા ચહેરા પર એક મોટું સ્મિત લાવી દે છે. આજે આપણે એ સમયની વાત કરીશું જ્યારે સ્ક્રીન ટાઈમ ન હતો પણ પ્લે ટાઈમ હતો. આપણે સૌ જાણીએ છીએ કે 90નો દાયકો શેરી રમતો માટે એક સુવર્ણ યુગ હતો. એ સમયનો રેટ્રો અને વિન્ટેજ માહોલ જ કંઈક અલગ હતો. શેરીના કોઈ ઘરમાંથી જૂના ટેપ રેકોર્ડર પર ગીતો વાગતા હોય અને બહાર સ્ટ્રીટ લાઇટના પીળા અજવાળામાં બાળકો દૂરથી ખરડાયેલા કપડાં સાથે મન મૂકીને રમતા હોય, એ સાદગીમાં જે ખુશી હતી તે આજે શોધવા છતાં નથી મળતી. ઉનાળાની આકરી ગરમીમાં આખો દિવસ ઘરમાં પુરાઈ રહ્યા પછી જેવી સાંજ પડે અને હળવો પવન ફૂંકાય એટલે આખી શેરી બાળકોના કોલાહલથી જીવંત થઈ ઉઠતી. એ જ ઉનાળાની સાંજની રમતની રાહ જોવામાં જે રોમાંચ હતો, તે આજે નવી વેબ સિરીઝના એપિસોડની રાહ જોવામાં પણ નથી. સાંજ પડે એટલે જાણે આખી શેરી મેદાનમાં ફેરવાઈ જતી હતી. સાંજ પડે એટલે સૌથી પહેલો અવાજ આવે લખોટીઓનો. કાચની નાની રંગબેરંગી લખોટીઓથી નિશાન તાકવું એ કોઈ આધુનિક સ્નાઇપર વિડીયો ગેમ કરતાં જરાય ઓછું ન હતું. એક આંખ બંધ કરીને પૂરા ધ્યાનથી લખોટી પર નિશાન લગાવવું એ બાળકોની એકાગ્રતા વધારવાની સૌથી શ્રેષ્ઠ કસરત હતી. અને ભમરડાની તો આખી હરીફાઈ જામતી. લાકડાના ભમરડા પર દોરી વીંટીને જમીન પર જોરથી ફેરવવો અને પછી તેને ફરતો જ હથેળી પર લઈ લેવો એ સમયનું સૌથી મોટું ટેલેન્ટ ગણાતું. જે બાળક આવું કરી લે એ તો આખી શેરીનો હીરો બની જતો અને બધા એની પાસેથી ટ્રીક શીખવવા આવતા. આ રમતો માત્ર મનોરંજન ન હતી, પણ આખી શેરીને એક તાંતણે બાંધવાનું કામ કરતી. જ્યારે બાળકો રમતા હોય ત્યારે ઘરના વડીલો અને પાડોશીઓ ઓટલા પર બેસીને વાતો કરતા હોય. આ એક એવો પારિવારિક માહોલ હતો જ્યાં આસપાસના બધા જ ઘરો મળીને એક મોટો પરિવાર બની જતા. કોઈના પણ ઘરનું પાણી પી લેવાય અને કોઈ પણ વડીલ હકથી લડી શકે. શેરીની રમતોનું સૌથી મોટું શિક્ષણ એ હતું કે આપણને નેગોશિએશન કરતા શીખવે છે, એટલે કે વાટોઘાટો કરવો. જ્યારે મેચમાં કોઈ આઉટ થાય અને ઝઘડો થાય ત્યારે કોઈ મોટા અમ્પાયર નહોતા આવતા. બાળકો જાતે જ દલીલ કરીને અને છેલ્લે વચ્ચેનો રસ્તો કાઢીને સમાધાન કરીને ફરીથી રમત ચાલુ કરી દેતા. આ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ રમત રમતમાં જ શીખવા મળી જતી. રમી લીધા પછી જ્યારે પરસેવે રેબઝેબ થઈ ગયા હોઈએ ત્યારે શેરીના નાકે આવતા લારીવાળા પાસેથી બરફનો ગોળો કે કુલ્ફી ખાવાની જે મજા આવતી તે અદ્ભુત હતી. મિત્રો સાથે પૈસા ભેગા કરીને એક જ ગોળો શેર કરવામાં જે મીઠાશ હતી તે આજે દુનિયાના કોઈ મોંઘા કેફેમાં પણ નથી મળતી. વહેંચીને ખાવાની એ ભાવના બહુ પવિત્ર હતી. આજે અફસોસ થાય છે કે મોડર્ન ટેકનોલોજી આપણને આખી દુનિયા સાથે તો જોડી દીધા છે, પણ આપણી શેરી અને પાડોશીઓથી બહુ દૂર કરી દીધા છે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ વાપરતી આ પેઢીને ખબર જ નથી કે જમીન પર બેસીને માટીમાં રમવાનો અને શારીરિક થાક અનુભવવાનો અસલી રોમાંચ શું હોય છે. શ્રોતા મિત્રો, આ શેરીની રમતો આપણું કલ્ચર હતું, જે આપણને જમીન સાથે, માટી સાથે અને એકબીજા સાથે જોડી રાખતું. કેવિન, આ લખોટી અને ભમરડાની હરીફાઈવાળી વાત સાંભળીને તને કેવું લાગ્યું?
1: વાહ મી, તે તો ખરેખર 90ના દાયકાની આખી ફિલ્મ મારી આંખો સામે ચલાવી દીધી. ભમરડા ફરવાની એ જાદુઈ ટ્રિક અને મિત્રો સાથે મળીને બરફનો ગોલો ખાવાની વાત સાંભળીને ખરેખર મારું બાળપણ યાદ આવી ગયું. શ્રોતા મિત્રો, બન્યા રહેજો યુવાણી કાર્યક્રમ પર, કારણ કે હજુ તો આ રમતોનું સફર આગળ વધવાનું છે.
0: શ્રોતા મિત્રો, આપણે વેકેશનની એ શીરી રમતોને યાદ કરી રહ્યા છીએ, જેણે આપણું આખું બાળપણ સુધારી દીધું. શ્રોતા મિત્રો, શીરીની રમત એ આપણું પહેલું અને સૌથી શ્રેષ્ઠ જીમ છે. આજે મોટા મોટા કોર્પોરેટ જગતમાં ફિટનેસ અને ટીમવર્ક શીખવવા માટે લાખો રૂપિયા ખર્ચાય છે, પણ આ જ વસ્તુઓ આપણને ધૂળમાં રમતા રમતા મફતમાં શીખી લીધી છે. શેરીમાં રમવા માટે આપણને કોઈ મોંઘા સાધનો કે સ્પોર્ટ્સ કિટની ક્યારે જરૂર નથી પડતી. આપણો જુગાડ જ આપણું સૌથી મોટું હથિયાર હતું. અને બેટ તૂટી ગયું હોય તો ઘરના કોઈ પણ જૂના લાકડાના પાટિયામાંથી કામ ચલાવી લેતા. સ્ટમ્પ ન હોય તો દિવાલ પર ઈંટની 3 લીટીઓ દોરી દેવાથી આ નાનકડો જુગાડ આપણને જીવનનો એક બહુ મોટો પાઠ ભણાવતો હતો કે ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો. સાધનો ન હોવા છતાં રમત ક્યારે અટકતી ન હતી. શારીરિક મજબૂતીની વાત કરીએ તો આંબલી પીપળી નામની રમત કદાચ તમને યાદ હશે. ઝાડ પર ચડવું, એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદવું અને નીચે ઉભેલા મિત્રથી બચવું. આ રમતમાં આખા શરીરના સ્નાયુઓ, હાથની પકડ અને આંખોનું જે બેલેન્સ જોઈતું હતું તે કોઈ આધુનિક કસરત કરતાં પણ ચડિયાતું હતું. ઝાડ પર ચડવાથી બાળકોમાં ડરનો નાશ થતો હતો અને આત્મવિશ્વાસ વધતો હતો. આ ઉપરાંત સાકર નામની રમત પણ એટલી જ લોકપ્રિય હતી. એક વ્યક્તિ બીજાને પકડે એટલે બંને હાથ પકડીને ત્રીજાને પકડવા દોડવાનું. આખી સાંકળ બનાવીને જ્યારે 8-10 બાળકો એક સાથે જ એક દિશામાં દોડતા હોય ત્યારે જો કોઈ એક પણ ભૂલ કરે તો આખી સાંકળ તૂટી જાય. એકબીજાનો હાથ પકડીને એકબીજાની સ્પીડ સાથે સ્પીડ મિલાવીને દોડવામાં જે સહકાર અને ટીમ વર્કની ભાવના હતી તે અદ્ભુત હતી. અને પેલું ટાયર ફેરવવું તો કેમ ભૂલાય. કોઈ સાયકલ કે સ્કૂટરનું જૂનું ટાયર મળી જાય એટલે હાથમાં એક લાકડી લઈને ટાયરને મારતા મારતા આખી શેરીમાં દોડવું. ટાયર પડી ન જાય એનું ધ્યાન રાખવું અને દોડવાનું પણ ખરું. બપોરના તાપમાં કે સાંજના સમયે આ ટાયર પાછળ દોડવાથી જે સ્ટેમિના અને ફેફસાની મજબૂતી આવતી હતી એના કારણે બાળકો ક્યારે હાફી જતા ન હતા. આ રમતમાં એક બહુ સુંદર કન્સેપ્ટ હતો, કાચો લીંબુનો. શેરીમાં જો કોઈ બહુ નાનું બાળક રમવા આવે જેને નિયમો બરાબર ખબર ન હોય તો મોટા બાળકો તેને કાઢી નતા મૂકતા. તેને કાચો લીંબુ બનાવીને રમાડવામાં આવતો હતો. તે આઉટ થાય તો પણ આઉટ ન ગણાય. આ નાનકડી વાતમાં સમાવેશીકરણની અને સહાનુભૂતિની કેટલી મોટી ભાવના છુપાયેલી હતી. દરેકને સાથે લઈને ચાલવાની આ કળા શેરીએ જ શીખવી છે. શેરી રમતે આપણને દર્દ સહન કરતા પણ શીખવ્યું છે. રમતા રમતા પડી જવું અને ઘૂંટણા છોલાઈ જવા એ તો રોજની વાત હતી, પણ એ છોલાયેલા ઘૂંટણા લઈને કોઈ રડતું ઘરમાં નહોતું બેસી રહેતું. એના પર થોડી ધૂળ કે થૂક લગાવીને 2 મિનિટમાં પાછા ઊભા થઈને રમવા લાગતા. આનાથી શારીરિક પીડા સહન કરવાની ક્ષમતા અને મુશ્કેલીઓમાંથી તરત જ ઊભા થવાની રેઝિલિયન્સનો વિકાસ થતો. શેરીમાં રમતી વખતે સમય જોવા માટે કોઈના હાથમાં સ્માર્ટ વોચ ન હતી. સમયનો અંદાજો તો સૂર્યના પ્રકાશ પરથી જ આવી જતો. અંધારું થવા લાગે અને દરેક ઘરમાંથી મમ્મીઓની બૂમ પાડવા લાગે કે હવે ઘરમાં આવ, હાથ પગ ધોઈ લે, જમવાનું તૈયાર છે. ત્યારે જ માંડ માંડ રમત પૂરી થતી. આપણી બાયોલોજિકલ ક્લોક પ્રકૃતિ સાથે એકદમ સેટ થઈ ગયેલી હતી. આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. આજના યુવાનો અને નાના બાળકોમાં ગરદન અને પીઠના દુખાવાની ફરિયાદ બહુ સામાન્ય બની ગઈ છે. કારણ કે તેઓ આખો દિવસ સતત મોબાઈલ કે લેપટોપ સામે ગરદન ઝુકાવીને બેઠા રહે છે. શેરીની રમતો આપણું શારીરિક પોશ્ચર એકદમ સીધું, સક્રિય અને લવચીક રાખતી હતી. એટલે જ કહું છું કે વેકેશનમાં બાળકોને સ્ક્રીન પરથી હટાવીને ગ્રાઉન્ડ પર મોકલવા બહુ જરૂરી છે. શ્રોતા મિત્રો, શેરી રમતો એ માત્ર ટાઈમ પાસ નથી, પણ મજબૂત શરીર અને મજબૂત મન ઘડવાની કળા હતી. કેવિન, આ લાકડાના પાટિયાવાળું બેટ બનાવવાની વાત અને છોલાયેલા ઘૂંટણવાળી વાત સાંભળીને તને શું યાદ આવ્યું?
1: અરે વાહ અમી, આ લાકડાના પાટિયાથી ક્રિકેટ રમવાની વાત અને કાચા લીંબુ બનાવવાની વાત તો જૂના દિવસો એકદમ તાજા કરી દીધા. તે પેલી છોલાયેલી ઘૂંટણવાળી અને ધૂળ લગાવીને જે વાત કરી એ 100% સાચી છે. મિત્રો, આપણું એ જ અસલી ફર્સ્ટ એડ બોક્સ હતું.
0: શ્રોતા મિત્રો, આપણે શારીરિક ફિટનેસ અને જુગારની વાત કરી, પણ હવે આપણે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એટલે કે ડિજિટલ ડિટોક્સ વિશે વાત કરવાના છીએ. આજના ડિજિટલ યુગમાં શેરી રમતોને પાછી કેવી રીતે લાવી શકાય અને તે શા માટે જરૂરી છે એ સમજવું બહુ અગત્યનું છે. આજે વેકેશનની વ્યાખ્યા સાવ બદલાઈ ગઈ છે. પહેલા વેકેશનનો અર્થ આઉટડોર રહેવું એવો થતો હતો, જ્યારે આજે વેકેશન એટલે એસી રૂમમાં ભરાઈને ઇન્ડોર રહેવું. બાળકો સવારના ઉઠે ત્યારથી લઈને રાત્રે સૂએ ત્યાં સુધી તેમના હાથમાં કોઈને કોઈ સ્ક્રીન હોય છે, પછી ટીવી હોય, મોબાઈલ હોય કે ટેબ્લેટ. આ હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને સ્ક્રીન ટાઈમે બાળકો પાસેથી તેમની શેરીઓ છીનવી લીધી છે. ડિજિટલ ડિટોક્સ એટલે અમુક ચોક્કસ સમય માટે ઇરાદાપૂર્વક આ બધા જ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સથી દૂર રહેવું. મનોવૈજ્ઞાનીઓ ભારપૂર્વક કહે છે કે વેકેશનમાં બાળકો માટે ડિજિટલ ડિટોક્સ બહુ જરૂરી છે. જ્યારે બાળક મોબાઈલ મૂકીને બહાર રમવા જાય છે ત્યારે તેના મગજને આરામ મળે છે અને વાસ્તવિક દુનિયા સાથેનું તેનું કનેક્શન ફરીથી જોડાય છે. શેરીની રમતો આ ડિટોક્સ માટેનો સૌથી ઉત્તમ, સરળ અને મફત ઉપાય છે. મોબાઈલ ગેમ્સ રમતી વખતે મગજમાં જે ડોપામાઇન રિલીઝ થાય છે તે આર્ટિફિશિયલ અને ક્ષણિક હોય છે. તે બાળકને વધુ ને વધુ ગેમ રમવા માટે બંધાણી બનાવે છે. પણ જ્યારે બાળક શેરીમાં દોડીને કોઈ મિત્રને પકડે છે અથવા સંતા કુકડીમાં કોઈને શોધી કાઢે છે ત્યારે મળતો આનંદ સાચો અને શુદ્ધ હોય છે. એ ખુશીમાં કોઈ વ્યસન નથી હોતું, પણ એ એક પ્રકારની આંતરિક શાંતિ અને શારીરિક સંતોષ હોય છે. શેરી રમતોનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવે છે. મોબાઈલ પર ચેટિંગ કરતી વખતે આપણે માત્ર પીળા કલરના ઇમોજી જોઈએ છીએ, પણ શેરીમાં રમતી વખતે આપણે મિત્રોના અસલી ચહેરા વાંચતા શીખીએ છીએ. કોણ ગુસ્સામાં છે, કોણ ઉદાસ છે અને કોને ખરેખર મદદની સૌથી વધુ જરૂર છે, આ બધું સામ સામે રમવાથી જ સમજાય છે. આ કળા જીવનમાં બહુ કામ આવે છે.

0: દાયકામાં વેકેશનમાં ઘણીવાર એવો સમય આવતો જ્યારે આપણે કંટાળો આવતો અને આ કંટાળો જ આપણી સર્જનાત્મકતાનો પાયો હતો. કંટાળો આવે એટલે આપણે જાતે જ નવી રમતોની શોધ કાઢતા, નવા નિયમો બનાવતા. આજે બાળકને જરાક પણ કંટાળો આવે એટલે તરત જ તે યુટ્યુબ ખોલીને શોર્ટ્સ જોવા લાગે છે. તેની સર્જનાત્મકતા ત્યાં જ ખતમ થઈ જાય છે. શેરી રમતો આ કંટાળાને ક્રિએટિવિટીમાં બદલવાની તાકાત ધરાવે છે. ખુશીની વાત એ છે કે હવે ધીમે ધીમે સમાજમાં જાગૃતિ આવી રહી છે. ઘણા શહેરોમાં હવે સન્ડેના દિવસે હેપ્પી સ્ટ્રીટ કે રવિવારીય રમતોત્સવ યોજાય છે, જ્યાં રસ્તાઓ પર વાહનો બંધ કરીને માત્ર જૂની શેરી રમતો રમાડવામાં આવે છે. લંગડી, કોથળા દોડ અને સતોડિયું જેવી રમતો હવે ફરીથી લાઇમ લાઇટમાં આવી રહી છે. આ દેશી રમતોનું કમબેક આજના ડિજિટલ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આ બદલાવ લાવવામાં માતા પિતા અને વડીલોનો રોલ સૌથી મોટો હોય છે. જો ઘરમાં વડીલો જ આખો દિવસ ફોનમાં વ્યસ્ત રહેશે તો બાળકો પણ એ જ શીખશે. વડીલોએ જાતે જ પહેલ કરીને બાળકો સાથે થોડો બહાર રમવા જવું જોઈએ. જ્યારે એક પિતા પોતાના દીકરા સાથે ગલી ક્રિકેટ રમે છે કે માતા પોતાના બાળકને ભમરડો ફેરવતા શીખવે છે, ત્યારે માત્ર રમત નથી રમાતી પણ બે પેઢી વચ્ચેના સંબંધો મજબૂત બને છે. એ વાત સાચી છે કે આજે શહેરીકરણના કારણે પહેલા જેવી મોટી અને ખુલ્લી શેરીઓ બધે જોવા નથી મળતી, પણ આજે ફ્લેટના કમ્પાઉન્ડ, સોસાયટીના કોમન પ્લોટ્સ કે બિલ્ડિંગના ધાબા તો છે જ ને. જગ્યા ભલે બદલાઈ ગઈ હોય પણ રમતો એ જ રહી છે. જો આપણે ધારીએ તો આધુનિક સોસાયટીના સિમેન્ટના રસ્તાઓ પર પણ એ જૂની માટીની મહેક અને આનંદ ઊભો કરી શકીએ છીએ. કેવેના ડિજિટલ ડિટોક્સ વિશે તારો શું અભિપ્રાય છે?
1: અમી, તે જે ડિજિટલ ડિટોક્સ અને મોબાઈલની આર્ટિફિશિયલ ખુશીની વાત કરી તે ખરેખર આંખ ઉગાડનારી છે. કંટાળો આવો તે પણ ક્રિએટિવિટી માટે જરૂરી છે. આ પોઈન્ટ મને બહુ જ ગમ્યો. શ્રોતા મિત્રો, અમીએ સાચું જ કહ્યું, આપણે જ પહેલ કરવી પડશે. જગ્યા ભલે કોઈ પણ હોય પણ જો રમવાની દાનત હોય તો બધું જ શક્ય છે. તો ચાલો મિત્રો, એક મસ્ત મજાનું ગીત સાંભળીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. આજના કાર્યક્રમમાં આપ સાંભળશો અલકા યાજ્ઞિકે ગાયેલી જાવેદ અખ્તરની રચનાઓ. પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ.
0: સાંભળીએ અલકા યાજ્ઞિકે ગાયેલી જાવેદ અખ્તરની રચના.

અલકા યાજ્ઞિક કે ગાયેલી જાવેદ અખ્તરની રચનાઓ આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

75 টাকা, 50 টাকা মাকিয়ে দিতে হয়েছে। প্রথম বর্ষে যে হেল খরচ হয় না 50 টাকা অথবা মহত্তম 2,44,420 রুপিয়া, ને બીજા વર્ષે જે હેડરિંગ અથવા ટ્રેલિસમાં વાયર વપરાય છે એમાં 50 ટકા, એના 50 ટકામાં મહત્તમ 55,580 રૂપિયા, અને ST ખેડૂતમાં પ્રથમ વર્ષે 75

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં G7 શિખર સંમેલન દરમિયાન એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ઉપસ્થિત. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની સમીક્ષા કરી. નીટ યુજીની પુનઃપરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકાના સહયોગી દેશોએ યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા ભાર આપ્યો. અને ભારતીય મહિલા ટીમ FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ફાન્સના એવિયનમાં G7 શિખર સંમેલનમાં નવી ભાગીદારી બનાવવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ થીમ પર એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ભાગ લઈ રહ્યા છે. આ સત્રમાં G7 રાષ્ટ્રોના નેતાઓ, ભાગીદારી દેશો અને વિશ્વ બેંક અને આફ્રિકન વિકાસ બેંકના મુખ્ય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો દ્વારા પ્રધાનમંત્રી અને અન્ય ભાગીદાર દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કર્યા પછી બેઠક શરૂ થઈ. શ્રી મોદી કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની, યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી કીર સ્ટારમર અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. આજે રાત્રે તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો દ્વારા આયોજિત ગાલા ડિનરમાં પણ હાજરી આપશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026ના સહભાગીઓ સાથે વાતચીત કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે વિશ્વની સૌથી વધુ વસ્તી હોવા છતાં ભારત આઝાદી પછી વધતી જતી જનભાગીદારી સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે દેશના ભવિષ્યને આકાર આપવા અને વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારી જરૂરી છે.
1: કેસે હમ વિકસિત ભારત કે સંકલ્પ કો પૂરા કર સકતે હૈ ઇસકે લિયે યુવા સંસદ કે માધ્યમ સે તર્ક સંવાદ કી સંસ્કૃતિ કો બઢાને કા એક કાર્યક્રમ આયોજિત કિયા ઓર નિશ્ચિત રૂપ સે આજ 50 લાખ સે જ્યાદા યુવા સંસદ સે જુડે અલગ અલગ રાજ્યો કે અંદર યુવાઓ ને ઉસ રાજ્ય કે વિકસિત ઓર વિકસિત કે સાથ ભારત વિકસિત કે સપનો કો સાકાર કરને કે લિયે અપને વિચાર રખે.
0: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી અને ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. કૃષિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંભવિત અલનીનો પરિસ્થિતિઓના સંદર્ભમાં તેમણે કપાસનું ઉત્પાદન વધારવા, કઠોળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને ઓછા વરસાદવાળા જિલ્લાઓ માટે આગોતરી તૈયારીઓ પર ખાસ ભાર મૂક્યો. જે જિલ્લાઓમાં ઓછો વરસાદ અથવા અસમાન વરસાદની સંભાવના છે ત્યાં અગાઉથી સંપૂર્ણ તૈયારીઓ કરવા શ્રી ચૌહાણે સ્પષ્ટ નિર્દેશો આપ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં દેશના માળખાગત ક્ષેત્રમાં થયેલા પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નવીને કહ્યું કે દેશમાં ઝડપી અને વ્યાપક વિકાસ થયો છે, જેણે કનેક્ટિવિટીને મજબૂત બનાવી છે અને નવી તકોનું સર્જન કર્યું છે. તેમણે નોંધ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક 91,000 કિલોમીટરથી 1,46,000 કિલોમીટરથી વધુ વિસ્તર્યું છે, જ્યારે મેટ્રો રેલ નેટવર્ક લગભગ 250 કિલોમીટરથી વધીને લગભગ 1,200 કિલોમીટર થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા નાના ગામડાઓમાં કફ સિરપના વેચાણ માટે આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. સરકારે ઔષધ નિયમો 1945માં સુધારો કરીને સૂચના આપી છે કે હવે નાના ગામડાઓમાં કફ સિરપનું વેચાણ અને વિતરણ ફક્ત યોગ્ય રીતે પરવાના પ્રાપ્ત દવાની દુકાનો દ્વારા જ થવું જરૂરી રહેશે.
2: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय ने एक अधिसूचना जारी कर कहा है कि औषधि नियमों के अनुसूची के में दवाओं के वर्ग शीर्षक के अंतर्गत शामिल सिरप शब्द को हटा दिया गया है. सिरप शब्द हटाए जाने के बाद अब खांसी के सिरप को इस छूट का लाभ नहीं मिलेगा. इससे पहले 1,000 से कम आबादी वाले ग्रामीण क्षेत्रों में खांसी के

0: जबकि बिक्री को लाइसेंस संबंधी प्रावधानों से छूट मिली हुई थी। यह संशोधन सिरप आधारित औषधियों पर नियामकीय निगरानी को और सुदृढ़ करने तथा छूट संबंधी व्यवस्था को वर्तमान जन स्वास्थ्य और सुरक्षा आवश्यकताओं के अनुरूप बनाने के उद्देश्य से किया गया है। आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: 21 જૂને યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22મી જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પ્રસ્તાવિત મધ્ય પૂર્વ ભારત પાણીની પાઇપલાઇન પર મંત્રાલય દ્વારા હાલમાં આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે મીડિયા અહેવાલોને શ્રેણી જોઈ છે, જે સૂચવે છે કે સરકાર ગુજરાતને ઓમાન અને અન્ય અખાતી દેશો સાથે જોડતી ઊંડા સમુદ્રી ઉર્જા પાઇપલાઇન મધ્ય પૂર્વ ભારત પાણી પાઇપલાઇન સક્રિયપણે આગળ ધપાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે મંત્રાલયમાં કોઈપણ સ્તરે આ પ્રોજેક્ટ પર ઓમાન અથવા અન્ય કોઈપણ અખાતી દેશો સાથે કોઈ સક્રિય ચર્ચા કે વાટાઘાટો થઈ નથી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સના નાઇસ માસેના ખાતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPI લોન્ચ કર્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે ફ્રાન્સના અગ્રણી રિટેલ સ્થળોમાંના એક પર ભારતના વિશ્વસ્તરીય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને લાવીને UPIના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈરાને આજે કહ્યું કે અમેરિકા સાથેના યુદ્ધનો અંત લાવવામાં કરારમાં ઇઝરાયેલને પણ લેબનોનમાંથી પાછા ફરવાની જરૂર પડશે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલનો સતત કબજો અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સમજૂતી કરારનું ઉલ્લંઘન હશે. જો કે અમેરિકાએ હજુ સ્પષ્ટતા કરી નથી કે લેબનોન અંતિમ કરારનો ભાગ છે કે નહીં. મુખ્ય ઔદ્યોગિક રાષ્ટ્રના ગ્રુપ ઓફ 7 શિખર સંમેલનમાં અમેરિકાના સહયોગી દેશોએ આજે 4 વર્ષથી ચાલતા યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા પર કામ કર્યું. ફ્રાન્સના યજમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ ટ્રમ્પને યુક્રેનને ટેકો આપવાનું ચાલુ રાખવા અને શાંતિ કરાર સુધી પહોંચવામાં મદદ કરવા માટે રશિયા પર દબાણ વધારવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાએ યુક્રેનને અપાતી સહાયમાં ઘટાડો કર્યો હોવાથી ફ્રાન્સ અને તેના યુરોપિયન સાથીઓ હવે યુક્રેનને લશ્કરી અને નાણાકીય સહાય પૂરી પાડનારા સૌથી મોટા દેશો છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પ્રવેશ કર્યો છે. ભારતે બીજા પુલ એ મેચમાં જાપાનને 2-1થી હરાવ્યું. અમેરિકા અને જાપાન સામેની જીતથી 6 પોઈન્ટ સાથે પુલ એમાં જીતથી ભારત ટોચ પર પહોંચી ગયું. આગામી ગુરૂવારે ટુર્નામેન્ટના છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એમાંથી બીજી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડ્સના રોટરડેમમાં FIH હોકી પ્રો લીગમાં જર્મનીનો સામનો કરશે. ફૂટબોલમાં ફિફા વિશ્વકપ 2026માં ફ્રાન્સ આજે રાત્રે અમેરિકાના ન્યૂજર્સીમાં ગ્રુપ 1 માસેનેંગલ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થવાની છે. અન્ય એક મેચ બોસ્ટન સ્ટેડિયમ ખાતે ગ્રુપ 1માં નોર્વે અને ઇરાક વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગે શરૂ થશે. ભારતીય હવામાન વિભાગે રવિવાર સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે શુક્રવાર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, આંતરિક કર્ણાટક, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વીજળી અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં G7 શિખર સંમેલન દરમિયાન એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ઉપસ્થિત. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની સમીક્ષા કરી. નીટ UGની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકાના સહયોગી દેશોએ યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા ભાર મૂક્યો.

ભારતીય મહિલા ટીમ એફઆઈએચ હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો આજથી પ્રારંભ. એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરાશે. રાજ્યભરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત. 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 2 દિવસ હળવા વરસાદની આગાહી. અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના 2 ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. આરોગ્યમંત્રી પ્રભુ પાનશીરિયાએ ગાંધીનગરની પીએમ શ્રી બોરિટ શાળા ખાતેથી ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે પોલિયોની જેમ જ અન્ય ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્યતંત્રની કટિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે બાળકોને પૌષ્ટિક આહાર અને સ્વચ્છતાની ટેવ કેળવવા પણ અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાનશીરિયાએ લોકોને તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ન લેવા અને ઓનલાઈન દવાઓ ન મંગાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોને 11 જેટલા ઘાતક રોગથી સુરક્ષિત કરવાના હેતુસર શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત રાજ્યની 84,295 શાળામાં અંદાજે 18,75,000 જેટલા બાળકોને આવરી લેવા 48,529 ટીડી રસીકરણ સત્ર યોજાશે. રાજ્યમાં એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ રદ કરાશે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરાયેલા સુધારા મુજબ ઈ ચલણ માટે વાંધો કે ફરિયાદ કરવા 45 દિવસ અપાશે. આ સમયગાળામાં કોઈ વાંધો રજૂ ન થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે. તેમજ સમયસર ચલણ નહીં ભરાય તો વાહન પોર્ટલ પર વાહન બ્લોક કરી દેવાશે. રાજ્ય સરકારે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને બાકી ઈ ચલણ સમયસર ભરી દેવા અનુરોધ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર ક્ષેત્રના એકમોને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મકતા સાથે વ્યવસાયિક અભિગમથી તેમને નફાકારક બનાવ્યા છે. ભરૂચમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડ GNFCની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે 5 દાયકાની સફળતા બદલ GNFCને અભિનંદન પાઠવ્યા હતા.
1: શ્રી મોદી સાહેબે પીએસયુના કર્મચારીઓ ભરોસો મૂક્યો અને તેમની સરકારી ગેરેજમાંથી બહાર લાવીને ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે પ્રોત્સાહન આપ્યું. GNFC પણ આવું જ એક પીએસયુ છે. તેની 5 દાયકાની સફર માત્ર કંપનીની સફળતાની ગાથા જ નથી, પણ રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગદાનની અનન્ય સિદ્ધિ છે.
0: રાજ્યભરમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હેઠળ 5 કરોડ 89 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 2 લાખ કિલોથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો. એક વિડીયો સંદેશમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થ સામે શૂન્ય સહિષ્ણુતાનો પુનરોચ્ચાર કરતા આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાએ કહ્યું હતું કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ તપાસ ચાલી રહી છે. તેમણે અખાદ્ય ખોરાક સામે કડક કાર્યવાહી યથાવત રહેવાની પણ સ્પષ્ટ સૂચના આપી હતી.
2: તમામ ફૂડ પ્રોડક્શનના અથવા તો તેલ, ઘી, પનીર તમામની ડ્રાઈવ શરૂ છે. નાના નાના વેપારીઓ વગેરેની રોજબરોજની નોટિસો એમને આપવામાં આવે છે અને હવે કેસ દાખલ કરીને પણ વકીલ દ્વારા, સરકારી વકીલ દ્વારા એ કેસનું મોનિટરિંગ થાય અને સજા થાય ત્યાં સુધીના આખું અમારું ફૂડ ડ્રગ વિભાગ કામગીરી કરી રહ્યું છે. લોકોના હેલ્થના ચેડા કરનાર એક પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.
0: ગાંધીનગર સ્ટેટ સાયબર ઓફ એક્સલન્સ દ્વારા 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. આ આરોપી આતંકી સંગઠનો માટે ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ કરતા FIRના જણાવ્યા મુજબ મુખ્ય આરોપીઓ સાથે નાણાકીય લેવડદેવડ કરતો હતો. આ સાથે તે સોશિયલ મીડિયા પર સંપર્ક કરી યુનાઇટેડ કિંગડમમાં કેટલાક લોકોને કેફી પદાર્થની હેરાફેરી કરતો હોવાનું પણ સ્ટેટ સાયબર ઓફ એક્સેલન્સના SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા 226 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો જે

0: ક્રિપ્ટો ટેરર ફંડિંગ ગેંગ પકડેલી હતી. એમાં વધુ એક આરોપી શબ્બર હુસેન મોહમ્મદ હનીફ પડેલા નાઓની ધરપકડ કરવામાં આવેલી છે. ક્રિપ્ટો વોલેટ મારફતે આ પૈસા કેશમાં કન્વર્ટ કરાવેલા હતા. કે બ્રિટનમાં લોકોને ડ્રગ્સ પહોંચાડતા હતા ને એના પૈસા ક્રિપ્ટોથી લેવામાં આવતા હતા.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે અમદાવાદના બોડકદેવમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગત 12 વર્ષમાં સરકારની યોજનાઓએ દરેક વર્ગના લોકોમાં વિશ્વાસ અને સુખાકારીની અનુભૂતિ કરાવી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાયકે આજે સિલવાસામાં ભાજપના હોદ્દેદારો સાથે નમો મેડિકલ મહાવિદ્યાલયની મુલાકાત લીધી, જ્યારે મહેસાણામાં પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. તો વલસાડના ધરમપુરના હનુમંત માળ ખાતે અને નવસારી ગ્રામ્ય તાલુકા સિસોદરા ગણેશ ગામની કુમારશાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભ અપાયા હતા. તો ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રાકૃતિક પરિસંવાદ સહ પ્રદર્શન યોજાયું. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે 18 જૂને પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની આગાહીના કારણે આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે ચોમાસા માટે હજી થોડી રાહ જોવી પડશે તેમ પણ શ્રી દાસે ઉમેર્યું હતું.
2: आज का जो फोरकास्ट दिया गया है इसमें गुजरात रीजन है 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं इसमें बनासकांठा साबरकांठा अरावली के लिए दिया गया है. 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएं है सूरत तापी नवसारी वलसाड दमन दादरा नगर हवेली और डांग के लिए दिया गया है.
1: કચ્છ ભુજના 2 ખેલાડીએ સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે 20 વર્ષના દિવ્યાંગ ખેલાડી નિત્ય અશોક હાથીએ પગમાં તકલીફ હોવા છતાં 2 હાથ બેન્ચ પ્રેસમાં ભારે વજન ઉપાડી આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ 18 વર્ષના ખેલાડી ધારા શર્માએ પણ પાવર લિફ્ટિંગમાં સુવર્ણચંદ્રક જીતી રાજ્યનું નામ રોશન કર્યું છે. રાજ્યમાં આ વર્ષે વરસાદ ખેંચાતા પ્રવાસીઓની સુવિધા માટે ગીર અભયારણ્યમાં આગામી 22 તારીખે વેકેશન પડશે. સાસણગીરના વન અધિક્ષક અગ્નેશ્વર વ્યાસે આ અંગે કહ્યું કે સિંહ દર્શનની સાથે રોજગારીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે.
3: यहाँ पर इको टूरिज्म की दृष्टि से स्थानिक लोगों को रोजगार देने के लिए और यहाँ आने वाले प्रवासियों को लाइन कंजर्वेशन और बायोडाइवर्सिटी के विषय में जानने को मिले इसलिए जंगल सफारी का आयोजन किया जाता है. इस साल सरकार द्वारा निर्णय लिया गया है कि 22 जून तक हमारे यहाँ पर जंगल सफारी का आयोजन होगा. 23 जून से हमारे अभयारण्य विस्तार को बंद किया जाएगा.
1: રાજ્ય સહિત દેશભરમાં ગત 12 વર્ષમાં ડિજિટલ ક્રાંતિનો નવો યુગ શરૂ થયો છે. રાજ્યસ્તરની બેન્કર્સ સમિતિના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 6 કરોડ 99 લાખ બચત ખાતાઓમાં ઓછામાં ઓછી 1 ડિજિટલ બેન્કિંગ સેવા ઉપલબ્ધ છે, જ્યારે 63.19% ખાતાધારકો UPI મોબાઈલ બેન્કિંગ અને USSD એટલે કે ઇન્ટરનેટ વિના ફોનથી બેન્કિંગ સેવાનો ઉપયોગ કરે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં TD અને DPT ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો આજથી પ્રારંભ. એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરાશે. રાજ્યભરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત. 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 2 દિવસ હળવા વરસાદની આગાહી અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના 2 ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
4: હમણાં સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ પ્રસારણ.

0: છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે વિવિધ ભારતી પ્રસારણ થોડી જ વારમાં.
1: સુરીલી ધડકન કુછ પલો મેં આપ સુનેંગે કાર્યક્રમ ચિત્રલોક.